નમસ્કાર શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. આપનું સ્વાગત છે કોમ્યુનિટી રેડિયો સ્ટેશન ગવર્ન્ડ બાય બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ પાલનપુર પર. સવારની સભામાં આપણે ભક્તિ સંગીત, ગુજરાતી ગીતો, આજની વાર્તા અને હેલ્થ ટિપ્સ વિશે માહિતી મેળવીશું. સાથે સાથે શૈક્ષણિક સંકુલો અને જ્ઞાનની વાતો કરીશું. બપોરની સભામાં આપણે મનોરંજનની સાથે સાથે મહિલા પ્રધાન અને બાળકોના મનગમતા કાર્યક્રમો પીરસીશું. સાંજે સભામાં આપણે કૃષિ જગત, યુવા જગત, શહેરની વાતની સાથે યુવા હૈયાઓની વાત કરીશું. અને આપનું મનોરંજન 90.4 FM રેડિયો પાલનપુર પર આમ અવિરતપણે ચાલતું રહેશે.

ગુડ મોર્નિંગ પાલનપુર, આપ સૌનો દિવસ મંગલમય રહે તેવી શુભેચ્છાઓની સાથે આપણે શરૂઆત કરીએ ભક્તિ સંગીત થી, સર્જનહાર ની આરાધના થી. તો સાંભળતા રહો, ખુશ રહો, મસ્ત રહો રેડિયો પાલનપુર ની સાથે 90.4 FM.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: હવે આજકાલ આપણે ઘણા બધા વિડીયોસ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ, પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-99-66-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: કાર આપ સુન રહે હૈ અંતાક્ષરી સીઝન 2 આરજે પ્રિયંકા કે સાથ રેડિયો પાલનપુર 90.4 પર. હમારે સાથ જુડે, સાથ ગાયે ઔર અપને પસંદીદા ગાનો કે રિધમ કો ફીલ કરે. સિર્ફ યહી, સિર્ફ હમારે સાથ બને રહે ઔર મ્યુઝિક કો ટેક ઓવર કરને દે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.
4: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આરજે પ્રિયંકા અને તમારી માટે લઈને આવી છું અંતાક્ષરી. આપણી અંતાક્ષરીની આ સિઝનમાં આપણે જે 3 હીરાઝ વચ્ચેની અંતાક્ષરી રમી રહ્યા છીએ તેમાં તમને કેવી મજા આવી રહી છે? મને તો બહુ મજા આવી રહી છે, કારણ કે 3 અલગ અલગ હીરાઝ વચ્ચેના જે બેસ્ટ સોંગ મને સાંભળવા મળી રહ્યા છે એનાથી વધારે મજા શું જોઈએ. તો શ્રોતા મિત્રો, ચાલો શરૂઆત કરીએ આપણી અંતાક્ષરીની. અને આપણે છેલ્લે અટક્યા હતા તો 70s હીરાનું તે કયો ફેમસ સોંગ છે? જો કે ઘણા બધા સોંગ છે, પણ તમે સજેસ્ટ કરો અને તમારું એ સોંગ વાગે છે કે નહીં. ચલો જોઈએ, તો ચાલો સાંભળીએ 70s હીરાનો આ ફેમસ

શ્રોતા મિત્રો, મજા આવી કે નહીં? હવે આપણે ચાલુ કરીએ 90s ઈરાનું આપણું આ સોંગ, કે જે આપણા 70s સોંગે આપણને છેલ્લો અક્ષર આપે છે એની ઉપરથી. ચાલો જોઈએ કે 90s ઈરામાં અક્ષર ઉપરથી કયું ફેમસ સોંગ.

સુપર સોંગ છે નહીં આ. અને હવે આપણું લેટેસ્ટ બોલિવૂડ સોંગ, અને આ સોંગ જે છે કે જ્યાં આપણે અટકે છીએ, અને એ સોંગનું નામ છે, હું નહીં કહું, તમે સાંભળ્યો અને પછી મને કહેજો કે તમે સજેસ્ટ કરેલું કે ગેસ કરેલું આ સોંગ.

હેલો, હાય, નમસ્કાર. તમે સાંભળી રહ્યા હતા અંતાક્ષરી સીઝન 2, આરજે પ્રિયંકાની સાથે. જો તમારે પર અંતાક્ષરીમાં ભાગ લેવો હોય તો અમને વોટ્સએપ કરો તમારું નામ અને તમારો નંબર. અમારો વોટ્સએપ નંબર છે 9512966888. તમે મેલ પણ કરી શકો છો radiopalampur@gmail.com પર. નેક્સ્ટ ટાઈમ ફરીથી મળીશું અંતાક્ષરી સીઝન 2 માં. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: સ્વાવલંબન ને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગ ની પાસે, પાલનપુર.
1: નમસ્કાર મિત્રો, તમામ શ્રોતાઓનું સ્વાગત છે તમારા પોતાના પ્રિય કાર્યક્રમ જીગરવાણીમાં. આજનો દિવસ 24 મે, મતલબ કે વર્લ્ડ બ્રધર ડે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક ખૂબ જ ખાસ સંબંધ વિશે. એવો સંબંધ જે શબ્દોમાં સમજાવવો મુશ્કેલ છે પણ દિલથી અનુભવાય છે. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. ભાઈનો સાચો અર્થ શું? મિત્રો, ભાઈ માત્ર એક સંબંધ નથી, ભાઈ એટલે એક મજબૂત સપોર્ટ સિસ્ટમ જે હંમેશા તમારી પાછળ ઊભો રહે છે, ભલે દુનિયા તમારી સામે કેમ ન હોય. બાળપણમાં એ જ ભાઈ સાથે આપણે રમ્યા, ઝઘડ્યા, હસ્યા અને રડ્યા. એ જ ભાઈ ક્યારેક આપણો સૌથી મોટો દુશ્મન લાગતો, પણ જ્યારે કોઈ બીજો કંઈ કહે ત્યારે એ જ ભાઈ સૌથી પહેલાં આગળ આવી જાય. સમય સાથે જ્યારે જીવનની જવાબદારીઓ વધે છે ત્યારે ભાઈ માત્ર રમવાનો સાથી નથી રહેતો, પણ એક માર્ગદર્શક, એક મિત્ર અને ક્યારેક તો પિતા જેવી ભૂમિકા પણ ભજવે છે. જ્યારે તમે તૂટો ત્યારે ભાઈ તમને ઊભા રાખે છે, જ્યારે તમે હારો ત્યારે ભાઈ તમને ફરી લડવા માટે હિંમત આપે છે. મિત્રો, જીવનમાં ઘણા લોકો આવે છે અને જાય છે, પણ એક સારો ભાઈ હોય તો જીવનની દરેક મુશ્કેલી થોડી સરળ લાગી જાય. તો આજે બ્રધર્સ ડેના અવસરે એક કામ જરૂર કરજો, તમારા ભાઈને એક ફોન કરો અને ફક્ત એટલું કહો, થેન્ક્સ ભાઈ હંમેશા મારી સાથે રહેવા માટે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ, વાત કરીએ બાળપણની ભાઈ સાથેની યાદો.

0: બંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
1: આજે વાત કરીએ એવી યાદોની, જે યાદ આવે એટલે ચહેરા પર આપમેળે સ્મિત આવી જાય. બાળપણની ભાઈ સાથેની યાદો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બાળપણ એ સમય હતો જ્યારે જીવનમાં કોઈ ટેન્શન નહોતું, અને એ સમયને ખાસ બનાવતો હતો આપણો ભાઈ. એક સાથે રમેલા રમતો, ક્રિકેટમાં થતી નાની નાની લડાઈઓ, મારું બેટ છે તું આઉટ છે જેવી મસ્તી, ઘરમાં મમ્મીથી છુપાવીને ચોકલેટ ખાવું અને પકડાઈ જઈએ ત્યારે એકબીજાને દોષ આપવો, ક્યારેક તો નાની નાની વાત પર ઝઘડો પણ થાય. દિવસભર વાત ન કરીએ પણ રાતે ફરી એકસાથે બેસી જઈએ, જાણે કંઈ થયું જ નથી. મિત્રો, એ દિવસો બહુ ખાસ હતા, જ્યારે પ્રેમ બતાવવા માટે શબ્દોની જરૂર નહોતી, ફક્ત સાથ જ પૂરતો હતો. આજે જ્યારે આપણે મોટા થઈ ગયા છીએ, જીવનની દોડમાં વ્યસ્ત થઈ ગયા છીએ, ત્યારે એ બાળપણની યાદો આપણને ફરીથી જીવવા માટે મન કરે છે. તો આજે બ્રધર્સ ડે પર થોડો સમય કાઢો, તમારા ભાઈ સાથે બેસો અને એ જૂની યાદોને ફરીથી યાદ કરો, કારણ કે યાદો જ એ ખજાનો છે જે જીવનભર ખુશી આપે છે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ, વાત કરીએ મારો ભાઈ મુશ્કેલીમાં હીરો.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.

જે આપણા જીવનમાં સુપર હીરો કરતાં પણ વધારે મહત્વનો હોય છે. ભાઈ મુશ્કેલીમાં હીરો. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જ્યારે જીવનમાં બધું સારું ચાલે છે ત્યારે તો બધા સાથે હોય છે, પણ જ્યારે મુશ્કેલી આવે છે ત્યારે જે વ્યક્તિ સૌથી પહેલાં તમારી બાજુમાં ઊભી રહે છે એ છે તમારો ભાઈ. બાળપણમાં જ્યારે કોઈ સાથે ઝઘડો થાય ત્યારે આપણો ભાઈ આગળ આવી જાય અને કહે, મારા ભાઈ સાથે કોઈ પંગા નહીં લે. સમય બદલાય છે પણ ભાઈનો સ્વભાવ નથી બદલાતો. આજે પણ જ્યારે તમે કોઈ મુશ્કેલીમાં હો ત્યારે ભાઈ તમારી ચિંતા કરે છે, તમને હિંમત આપે છે અને કહે છે, ટેન્શન ન લે, હું છું ને. મિત્રો, ભાઈ હંમેશા પોતાની લાગણીઓ વ્યક્ત નથી કરતો, પણ એની દરેક હરકતમાં એનો પ્રેમ અને કાળજી છુપાયેલી હોય છે. જ્યારે તમે થાકી જાઓ ત્યારે ભાઈ તમને આગળ વધવા માટે પ્રેરણા આપે છે, અને જ્યારે તમે પડી જાઓ ત્યારે તમને ફરી ઊભા રહેવાનું શીખવે છે. તો આજે બ્રધર્સ ડેના દિવસે તમારા એ હીરોને યાદ કરો અને દિલથી એક વાત જરૂર કહો, ભાઈ તું હો તો બધું સરળ લાગે છે. મળીએ નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ અને જવાબદારી.

આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના

0: સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ એક એવા વિષય પર જે દરેક ભાઈના જીવન સાથે જોડાયેલો છે, ભાઈ અને જવાબદારી. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બાળપણમાં ભાઈ માત્ર મસ્તી અને રમતમાં જ વ્યસ્ત રહેતો હોય છે, પણ જેમ જેમ સમય પસાર થાય છે તેમ તેમ તેના ખભા પર જવાબદારીઓ આવવા લાગે છે, ઘર માટે, માતા પિતા માટે અને ખાસ કરીને પોતાની બહેન માટે. ભાઈ હંમેશા એક સુરક્ષા કવચ બનીને ઊભો રહે છે. ઘણીવાર ભાઈ પોતાની ઈચ્છાઓને પાછળ મૂકી દે છે અને પરિવારની ખુશી માટે કામ કરે છે. એ ક્યારે બતાવતો નથી, પણ અંદરથી તે ઘણી મોટી જવાબદારીઓ નિભાવી રહ્યો હોય છે. મિત્રો, ભાઈ હોવું સરળ નથી, કારણ કે તે માત્ર પોતાનું નહીં પણ આખા પરિવારનું ધ્યાન રાખે છે. સમય સાથે ભાઈ એક બાળકમાંથી એક સમજદાર વ્યક્તિ બની જાય છે, જે દરેક પરિસ્થિતિમાં મજબૂતીથી ઊભો રહે છે. તો આજે બ્રધર્સ ડેના અવસરે તમારા ભાઈની આ જવાબદારીઓને સમજો અને એકવાર દિલથી કહો, ભાઈ તું જે કરે છે એ માટે તારો ખૂબ આભાર, કારણ કે સાચો ભાઈ એ છે જે ક્યારેય થાકતો નથી અને હંમેશા પરિવાર માટે જીવે છે. મળીએ પાછા નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ ભાઈનો સંબંધ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વાત કરીએ એક અનોખા સંબંધ વિશે, જેમાં પ્રેમ પણ છે, સ્પર્ધા પણ છે, અને સૌથી વધુ છે એકબીજાનો સાથ, ભાઈ ભાઈનો સંબંધ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બે ભાઈઓનો સંબંધ ખૂબ જ ખાસ હોય છે. ક્યારેક એ બંને એકબીજાના બેસ્ટ ફ્રેન્ડ હોય છે, તો ક્યારેક એકબીજાના સૌથી મોટા સ્પર્ધક. બાળપણમાં એક રમકડા માટે ઝઘડો, એક રિમોટ માટે લડાઈ, અને મમ્મી તેને વધારે પ્રેમ કરે છે જેવી નાની નાની વાતો. પણ મિત્રો, આ બધું ફક્ત બહારથી હોય છે, અંદરથી બંને ભાઈઓ વચ્ચે ગાઢ પ્રેમ હોય છે. જ્યારે કોઈ મુશ્કેલી આવે ત્યારે એ જ ભાઈ જે સાથે તમે ઝઘડ્યા હતા સૌથી પહેલાં તમારી બાજુમાં ઊભો રહે છે. સમય સાથે ભલે બંનેના રસ્તા અલગ થઈ જાય, જીવનની દોડમાં દૂર થઈ જાય, પણ દિલથી એ બંને હંમેશા જોડાયેલા રહે છે. મિત્રો, ભાઈ ભાઈનો સંબંધ એવો હોય છે કે શબ્દોની જરૂર નથી પડતી, ફક્ત એક નજર અને બધું સમજી જાય. તો આજે બ્રધર્સ ડેના દિવસે તમારા ભાઈને યાદ કરો અને એને કહો, ભલે આપણે કેટલા પણ ઝઘડીએ પણ તું મારા માટે સૌથી ખાસ છે. નાનકડા વિરામ બાદ ફરી મળીએ અને વાત કરીએ આજના સમયમાં ભાઈનો રોલ.

આજે વાત કરીએ એક એવા વિષય પર જે સમય સાથે બદલાઈ રહ્યો છે, આજના સમયમાં ભાઈનો રોલ. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, એક સમય હતો જ્યારે ભાઈ ભાઈ હંમેશા સાથે જ રહેતા, એક જ ઘરમાં, એક જ શહેરમાં. પણ આજે સમય બદલાઈ ગયો છે. કોઈ ભાઈ જોબ માટે બીજા શહેરમાં છે તો કોઈ બિઝનેસ માટે દૂર રહે છે. દૂર હોવા છતાં ભાઈનો પ્રેમ ક્યારે ઓછો નથી થતો. હવે વોટ્સઅપ, વિડીયો કોલ અને સોશિયલ મીડિયા આ બધું ડિસ્ટન્સને પણ નજીક બનાવી દે છે. મિત્રો, આજના સમયમાં ભાઈનો રોલ ફક્ત એક રક્ષક સુધી સીમિત નથી, પણ એ એક ગાઈડ છે, એક મોટિવેટર છે અને એક સારો ફ્રેન્ડ પણ છે. જ્યારે તમે કન્ફ્યુઝ હો ત્યારે ભાઈ તમને સાચી દિશા બતાવે છે. જ્યારે તમે ડાઉન ફીલ કરો ત્યારે એ તમને હસાવે છે. સમય બદલાય છે, પરિસ્થિતિ બદલાય છે, પણ ભાઈનો સાથ અને તેની વેલ્યુ ક્યારેય બદલાતી નથી. તો આજે બ્રધર્સ ડેના દિવસે ડિસ્ટન્સ કેટલું પણ હોય, તમારા ભાઈને એક મેસેજ કે કોલ જરૂર કરજો અને એને ફીલ કરાવો કે તું હંમેશા મારી સાથે જ છે. મળીએ નાનકડા વિરામ બાદ અને વાત કરીએ ભાઈ માટે આભાર વ્યક્ત કરવો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આજે વાત કરીએ એક એવી લાગણી વિશે જે આપણા અનુભવીએ તો ગણું છીએ પણ વ્યક્ત ખૂબ જ ઓછું કરીએ છીએ. ભાઈ માટે આભાર વ્યક્ત કરવો. હેલો, હાય, નમસ્કાર. હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, જીવનમાં ભાઈ આપણા માટે કેટલું બધું કરે છે પણ આપણે કેટલા વખત તેને થેન્ક યુ કહીએ છીએ, વિચાર્યું છે? બાળપણથી લઈને આજ સુધી ભાઈએ આપણું ધ્યાન રાખ્યું છે, ક્યારેક સીધું તો ક્યારેક છુપાઈને. જ્યારે આપણે મુશ્કેલીમાં હોઈએ ત્યારે એ આપણો સાથ આપે છે, અને જ્યારે ખુશ હોઈએ ત્યારે એ ખુશી પણ આપણા સાથે ઉજવે છે. પણ મિત્રો, આપણે ઘણીવાર એના માટે આભાર વ્યક્ત કરવાનું ભૂલી જઈએ છીએ, કારણ કે આપણને લાગે છે કે આ તો એની ફરજ છે. પરંતુ એક નાનકડું થેન્ક યુ અને એક સાચી લાગણી એ ભાઈના દિલને ખુશ કરી શકે છે. મિત્રો, લાગણીઓ વ્યક્ત કરવી ખૂબ જ જરૂરી છે, કારણ કે સમય પસાર થઈ જાય છે પણ કહેલી વાતો હંમેશા યાદ રહે છે. તો આજે બ્રધર્સ ડેના અવસરે એક કામ જરૂર કરજો, તમારા ભાઈને કોલ કરો અથવા મેસેજ કરો અને દિલથી કહો, થેન્ક યુ ભાઈ, તું હંમેશા મારી સાથે છે, એ માટે ખૂબ આભાર. કારણ કે સંબંધોને મજબૂત બનાવે છે ફક્ત પ્રેમ નહીં પણ એની કદર પણ. વાત કરીએ નાનકડા વિરામ બાદ બ્રધર્સ ડે કેવી રીતે ઉજવવો.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: વાત કરીએ એક સિમ્પલ પણ દિલથી જોડાયેલા વિષય પર, બ્રધર્સ ડે કેવી રીતે ઉજવવો. હેલો, હાય, નમસ્કાર, હું છું જીગર પરિયાર અને તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 FM. મિત્રો, બ્રધર્સ ડે ઉજવવા માટે કોઈ મોટી તૈયારી કે ખર્ચ કરવાની જરૂર નથી, કારણ કે સાચી ખુશી નાના નાના પળોમાં છુપાયેલી હોય છે. સૌથી પહેલા તમારા ભાઈને એક સ્વીટ સરપ્રાઇઝ આપો, એના માટે કોઈ ગિફ્ટ લાવો અથવા એનું મનપસંદ ખાવાનું બનાવીને એને ખુશ કરો.

જો તમે બંને એક જ શહેરમાં છો તો થોડો સમય સાથે પસાર કરો, એક આઉટિંગ પર જાઓ અથવા સિમ્પલી એક સાથે બેસીને વાત કરો, અને જો ડિસ્ટન્સ છે તો પણ કોઈ પ્રોબ્લેમ નથી, એક ફોન કોલ અથવા વિડીયો કોલ પર દિલોને નજીક લાવી શકે છે. મિત્રો, ઉજવણીનો સાચો અર્થ છે તમારા ભાઈને ફીલ કરાવવું કે એ તમારા માટે કેટલો ખાસ છે. એક સિમ્પલ મેસેજ, આઈ મિસ યુ અથવા આઈ લવ યુ ભાઈ, એ પણ મોટા ગિફ્ટ કરતાં પણ વધારે વેલ્યુ રાખે છે. તો આજે બ્રધર્સ ડેના દિવસે નાની નાની ખુશીઓ સાથે આ દિવસને સ્પેશિયલ બનાવો અને તમારા ભાઈ સાથેના સંબંધને વધુ મજબૂત બનાવો, કારણ કે સ્મોલ ગેસ્ટર્સ બ્રિંગ બિગ હેપીનેસ. ફરી મળીએ નવા ટોપિક સાથે, નવી વાત સાથે. ત્યાં સુધી મસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: નો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: હલો પાલનપુર, 90.4 મેગાહર્ટ્ઝ પર હું છું આરજે એઆર, અને આપ સૌ માટે લઈને આવું છું ગુજરાતી સાહિત્યમાં અનુવાદ જે નવલકથાઓના થયા છે એમાંની એક સમગ્ર ગુજરાતી સમાજને પણ ભારતીય સંસ્કૃતિને સ્પર્શી જાય તેવી નવલકથા, એટલે ડોલર વહુ. સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા ગુજરાતીમાં અનુવાદિત આ નવલકથાના અંશો આપણે મારા અવાજમાં એટલે કે આરજે એઆરના અવાજમાં સાંભળીએ છીએ. ગત એપિસોડ સુધી ત્યાંથી એટલે કે પોતાના ઘરમાં વિટંબણાઓ સર્જાઈ અને જ્યારે પોતાના પુત્રએ જ માતા સમક્ષ પોતાનો વિચાર પડતો મૂક્યો કહેવાનો, એ વાત પર આપણે અટક્યા હતા. એની બહેન અને એના માટે વિદેશ અને ખાસ કરીને અમેરિકાનું માંગુ હોય તો જ હા પાડવાની માતાની એ લાલસાને તે સમજણ ન આપી શક્યો. અને આજે એ દિવસ હતો કે જ્યારે પેલા આગંતુક મહેમાનો લક્ષ્મણભાઈ જેમની વાત કરતા હતા તે આવવાના હતા, અને તે પણ આવીને આજે નક્કી કરશે જ એવું મન બનાવી બેઠેલા એ દીકરીની માતાને હવે કોણ સમજાવે કે સામેવાળા વ્યક્તિને પણ તેમના અનુરૂપ છોકરી જોઈતી પણ હોય છે. અહીં તેઓ પોતાની દીકરીને વારે ઘડીએ તૈયાર કરવા માટે જુદા જુદા નુસ્ખાઓ અપનાવી રહ્યા છે. અને નીલાબા તો જાણે એમ સમજે છે કે એની દીકરી એ સર્વાંગ સંપૂર્ણ છે, રસોઈ કળામાં પણ માહેર છે, સંગીત પણ જાણે છે, સામાજિક કૌટુંબિક વ્યવહારો સમજે છે, અને સુંદરતામાં તો કોઈ એનો જૂઠો ચડે તેમ નથી. બધી માને પોતાની દીકરીઓની સુંદરતા માટે માન અને ગર્વ હોય જ, પણ કહે છે ને, સુંદરતા એ બીજાના આંખોના માપદંડ પર જ્યારે ખરી ઉતરવાની હોય ત્યારે બીજાને જોઈતી અપેક્ષાઓ પ્રમાણે તે હોવી જોઈએ. સુંદરતા એટલે ગૌરવર્ણ, સુંદરતા એટલે નયન નક્ષ અને હોઠ કે ચહેરાનો કે પછી શરીરનો આકર્ષક દેખાવ એટલું નથી હોતું. ઘણા બધા આયામ હોય છે અને એમાં આ આયામો પણ અગત્યના છે, અને કોઈ એકાદ આયામથી પણ કોઈ વ્યક્તિ કોઈની સુંદરતાને માપતો હોય છે. આ બધી વાતોમાં નીલાબાની દીકરી માટે આવનાર માંગુ ખરેખર સફળતાથી એ પરિણામમાં પરિવર્તન થશે કે નહીં એની વાત કરવા દી છે. પરંતુ શરૂઆત કરીએ આપણે આ વાર્તાના, આ નવલકથાના અંશોને, એ પહેલાં લઈએ આ નાનકડો વિરામ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

નીલાબાએ એકવાર નહીં બે બે વાર ઘર ધોવડાવ્યું આવનાર મહેમાનોના સ્વાગત માટે. અને પછી તેમણે મીનાક્ષીને કહ્યું કે ઉપમા અને દહીંવડા તૈયાર રાખે. મીનાક્ષી આ સમયે ગર્ભવતી હતી. શાળામાં તેણે આજે ઘણું કામ કર્યું હતું, એથી થાકી હતી. તેમ છતાં આ બધા કામમાં તે સ્વાભાવિકતાથી જોડાઈ ગઈ, જેથી પોતાની નણંદને જોવા આવનાર મહેમાનોને આ ઘર પસંદ આવે. તમે સાંભળી રહ્યા છો ડોલર વહુ નવલકથા રેડિયો પાલનપુર પર. આરજે આરના સ્વરમાં આ નવલકથાના લેખિકા છે સુધા મૂર્તિ, અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. છેવટે બે કલાક પછી એ લોકો આવશે તેવા સમાચારના અણસાર આવ્યા. નિયત સમય તો વીતી ગયો હતો અને મહેમાનો હજુ આવ્યા હતા જ નહીં, એટલે એ વખતે જ ગિરીશ જરા વ્યંગમાં બોલ્યો હતો. કદાચ તેમને એક દિવસમાં જ 3-4 છોકરીઓ જોવાની હશે, એથી જ તેઓ કદાચ મોડા હશે. પરંતુ છેવટે 2 કલાક બાદ શેખર, તેના પિતા, બહેન

અને કેટલાક મિત્રો સાથે પધાર્યા. મોડા આવવા માટે તેમણે દિલગીરી દર્શાવવાની શિષ્ટતા પણ આચરી નહીં. તેના પિતા રાજારામે ઘરને ચીણવટથી ધારી ધારીને જોયું અને આ લોકો ધનવાન તો જણાતા નથી, તેમણે સાવ તિરસ્કારથી વિચાર્યું. મારા છોકરાને તેઓ શું આપી શકવાના? આ પ્રસ્તાવ લાવવા માટે લક્ષ્મણભાઈને મનમાં ગાળો ચોપડાવા લાગ્યા કે આ તો તેમનો સમય વેડફાઈ જ રહ્યો છે અને આસપાસમાં થતી વાતોમાં હવે તેમને કશો રસ રહ્યો નહીં. સુરભી નાસ્તા પાણીની ચીજો લઈને બેઠક રૂમમાં આવી તેણે આખા શરીરે સફેદ ટેલ્કમ પાવડર છાંટ્યો હતો, જે તેના સહેજે ઘેરા રંગની ત્વચા સાથે મેળ ખાતો નહોતો. તેણે એક લીલી બનારસી સાડી પહેરી હતી. પોતાની આ જૂની સાડી અનિતાએ તેને ભેટ આપી હતી. તેનાથી પણ તેના દેખાવમાં કોઈ પ્રકારે આકર્ષણ જાગતું ન હતું. વાસ્તવિકતા તો જે હોય એ રહેવાની છે, પરંતુ આવનાર આગંતુક મહેમાનોનો પ્રતિભાવ શું હતો એ આપણે માણીશું આ નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: રસ ન પડ્યો તેથી શેખર તેનાથી પીઠ ફેરવી ગયો અને ત્યાં તેણે મીનાક્ષીને ઉભેલી જોઈ. તે ગર્ભવતી હતી તે સ્પષ્ટ હતું, છતાં તેનું રૂપ અચતું રહેતું નહોતું. લક્ષ્મણભાઈ સાદી વાતો કરતા હતા ત્યાં ગિરીશે વચમાં જ કહ્યું, મારો મોટો ભાઈ શ્યામ નેબ્રાસ્કામાં નોકરી કરે છે, તમે ક્યાં કામ કરો છો? ખાસ વિદેશી ઉચ્ચારો સાથે શેખર બોલ્યો, હું શિકાગો છું. તમે કેટલા સમયથી અમેરિકા રહો છો? ગિરીશે પૂછ્યું. 10 વર્ષથી. કઈ કંપનીમાં કામ કરો છો? વેસ્ટિંગ હાઉસ. તમારે બીજું કશું પૂછવું છે? ના ના. અપમાનિત થયેલો ગિરીશ હવે ચૂપ રહ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજે ERના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મૂર્તિ અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. પછી તરત જ આખું ટોળું પાછું જવા માટે ઊભું થયું. નીલાબાએ કહ્યું, તમારો નિર્ણય જો અમને જલ્દી જણાવશો તો મહેરબાની થશે. અમારે અમેરિકામાં રહેતી અમારી અનિતા વહુને પણ કહેવું પડશે, આના લગ્નમાં તે પણ આવવાની છે. આ રીતે અનિતાના નામનો મમરો તેમણે વાતચીતમાં મૂકી પણ દીધો. શેખર અને તેના પરિવારે ડોકું ધૂણાવ્યું અને પછી બધા જતા રહ્યા. એ લોકો નીકળી ગયા પછી જ તરત જ નીલાબાએ ગિરીશનો ઉધડો લેવા માંડ્યો. આટલા બધા પ્રશ્નો કરવાની તારે શી જરૂર હતી ભલા? જો એટલા માટે જ તેઓએ ક્રોધ આવે અને આપણને ના પાડી દે તો? આ પ્રસ્તાવ ઠુકરાવી દેશે તો શું થશે? બા, જો આટલા દૂરના દેશમાં તમારી દીકરીને તમે મોકલવા વિચારો છો તો આવા પ્રશ્નો તો પૂછવા પડે. આપણે દીકરી આપીએ છીએ, કોઈ પ્રાણી નહીં. તેની નોકરી વગેરે માટે પૂછ્યું તેમાં શું ખોટું છે? આપણને કોઈ બનાવી ન જાય તેથી જ મેં આ બધું પૂછ્યું છે. અને પૂછવું પણ જોઈએ, જાણવું પણ જોઈએ. વાત ક્યાં આગળ વધી, જવાબ શું આવ્યો, એ બધું જ માણીશું નાનકડા વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.

પ્રશ્નો તો આપણે પૂછવા જ પડે, આપણે આપણી દીકરીને આપવાની છે, કોઈ પ્રાણી નહીં. ગિરીશ સાચું જ કહે છે, મનોહરલાલે પણ સમર્થન કર્યું. સ્વપ્નમાં હોય તેમ જ નીલાબા બોલવા માંડ્યા. મને તો લાગે છે કે તેઓ હા જ પાડશે. સુરભી, તને આ છોકરો કેવો લાગ્યો? એ થોડી મોટી ઉંમરનો ન લાગ્યો? સુરભીએ મોં મચકોડીને કહ્યું. સહેજે પણ નહીં, તમારા બંને વચ્ચે 8 જ વર્ષનો તફાવત છે, જે કંઈ બહુ જ ન કહેવાય. બાકી બધું તો સારું જ છે. જો એ લોકો હા પાડે તો વળી તું ના ન પાડતી હો? અને હા, મારે હવે અનિતાને લખીને બધું કહેવું પડશે ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશોને, જેના લેખિકા સુધા મહેતા અને જેનો ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મૂર્તિએ. મીનાક્ષી મૌન હતી. આ આખી વાતમાં કોઈએ તેનો મત પૂછ્યો જ નહીં. જો કોઈ કુટુંબમાં એકાદ સભ્યના મત માટે માન ન હોય, તેણે કડવાશથી આ બાબતનું વિચાર્યું, તો એ કુટુંબની નજરોમાં તે સભ્ય બહારની વ્યક્તિ બની જાય છે. ત્યાં તો ગિરીશે તેને બોલાવી, મીનુ આપણે ફરી આવીએ, ચાલ પાછા ફરતા શાક પણ લેતા આવીશું. ઘરની બહાર નીકળતા જ ગિરીશે તેને કહ્યું, મીનુ, ખબર નહીં કેમ પણ તદ્દન અજાણ્યા માણસ સાથે સુરભીને પરણાવી દેવામાં મને થોડીક બીક લાગે છે. શેખર વિશે વધુ જાણવા હું ક્યાં તપાસ કરી શકું? સાંભળો, મીનાક્ષી બોલી, તમને શ્યામનો પેલો મિત્ર યાદ છે, મદન? તેની બહેનને પણ શેખર જોવા ગયો હતો. મને લાગે છે કે લક્ષ્મણભાઈએ જ આ વાત કહી હતી. નવાઈની વાત એ છે કે પ્રસ્તાવ નામંજૂર થયો. જોકે છોકરી તો બહુ સારી છે, થોડું આગળ ચાલીને આપણે એ લોકોને જ પૂછી લઈએ તો કેમ? મદન અને તેના પિતા બંને ઘરમાં જતા. શેખર વિશે ગિરીશે તેમને બધી વાત કરી અને એમનો અભિપ્રાય માંગ્યો. છોકરો કેવો છે? ડોસાએ તો ઉદાસીનતાથી જવાબ આપ્યો, અમને કંઈ ખબર નથી, શુકન બહુ સારા ન હતા. ભગવાનનો પ્રસાદ ડાબી બાજુએ ઉથલી પડ્યો, જે બહુ મોટા અપશુકન ગણાય, એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. ક્યારેક કહે છે ને કે કેટલાક બનાવો આકસ્મિક બને, પણ તમારી સફળતા અને તમને સાક્ષરતા કરવા અથવા તો તમારી સાક્ષરતા વિશેની એ તરફની જાગૃતિ તરફ, એટલે કે એ બનાવ પ્રત્યેની તમારી સમજણ તરફ દોરી જતા હોય ને, એવું પણ બને. અને એટલે જ તો એ પ્રસંગ અટક્યો નહીં હોય ને. હશે, વાતને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મદનના પિતાએ કહ્યું, અપશકુન લાગ્યા એટલે અમે પ્રસ્તાવ નામંજૂર કરી દીધો. તેમને વળાવવા માટે મદન જ્યારે તેમની સાથે બહાર આવ્યો ત્યારે સહેજ સંકોચથી એણે કહ્યું, ગિરીશ, મારા બાપુજી જરા જૂના વિચારના છે. એક સફળ લગ્નની ગોઠવણ થતી હોય તો હજારો જુઠ્ઠાણા બોલવામાં કશું અજુકતું નથી એમ તેઓ માને છે, પણ હું એ વાત સ્વીકારતો નથી. પહેલાંના વખતમાં છૂટાછેડાનો વિચાર સુદ્ધા કરી શકાતો નહીં, એ વાત જ સાંભળવામાં કદી આવતી નહીં, પણ આજકાલ તેની જરૂરિયાતને આપણે સ્વીકારીએ છીએ. ખેર, આ પ્રસ્તાવ વિશે મેં જે કંઈ હકીકત સાંભળી છે તે હું તને કહું, પછી તો તમે પોતે નિર્ણય લ્યો કે શું કરવું, પણ મને તેમાં ઘસેડશો નહીં. પ્લીઝ, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર આરજી એઆરના સ્વરમાં ડોલર વહુ નવલકથાના અંશો, જેના લેખિકા સુધા મહેતા અને જેના લેખિકા સુધા મૂર્તિ

અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ. હા હા, તું મને બધી હકીકત કહે, ગિરીશે આગ્રહ કર્યો. જો હું પણ શિકાગોમાં જ રહું છું અને શેખર પણ ત્યાં જ રહે છે. અમારા ઘર વચ્ચેનું અંતર લાંબુ છે, છતાં 50 માઇલ જેટલું જ છે. એક રવિવારે મેં વિચાર્યું કે એને મળી આવું. એ મારા શહેરનો જ હતો એટલે મેં તેની ઔપચારિક મુલાકાત વાત અગાઉથી કરવાની જરૂર નહોતી એમ મેં ધારી અને મુલાકાત લીધી. શેખર ઘરે નહોતો, તે ભારત આવ્યો હતો. તેને ત્યાં એક ગોરી સ્ત્રી જોઈ અને એ સ્પષ્ટ હતું કે તે બંને સાથે રહેતા હતા. તું સમજ્યો ને એનો અર્થ? અને આ બાબત ન સમજી શકે એટલો તું નાનો તો નથી જ. એક પતિ પત્ની તરીકે લગ્ન વિના જ સાથે રહેવું તે 10-1 મિનિટ માટે મેં તેની સાથે વાતો કરી અને જાણી લીધું અને પાછો ચાલ્યો આવ્યો. તેઓ છેલ્લા 2 વર્ષથી સાથે રહે છે. હું પોતે ભારત આવ્યો તે પહેલાં જ મારી બહેનને તે જોવા આવેલો, પણ આવ્યા પછી મેં તેનો પ્રસ્તાવ નકારી દીધો. પહેલાં તો મારી બહેન ખૂબ નારાજ થઈ અને કહેવા લાગી કે હું એ વાતે રાજી નહોતો કે તે પણ અમેરિકા જાય, તેથી હું આવી વાતો કરતો હતો. જ્યારે મેં એને બધી જ હકીકતો જણાવી ત્યારે તે સમજી. ગિરીશ અને મીનાક્ષીને લાગ્યું કે જાણે તેમના પર મન પરથી એક મોટો બોજ હટી ગયો છે. લગ્નને નિશ્ચિત કરાવવું એક પુણ્યનું કામ ગણાય, પણ આ કામ એટલે કે લગ્નને તોડવામાં તમે જે ભાગ ભજવ્યો છે તે એટલું જ મોટું પુણ્યનું કામ કર્યું છે. હો, ગિરીશે ખૂબ આભારવાશ થઈ અને એને આભાર વ્યક્ત કર્યો અને બંને જણા ઘરે પાછા ફર્યા. હવે નીલાબા સાથે આ વાત કેવી રીતે કહેશે એ તમારે માણવું છે. તમારી સાથે જોડાયેલા રહો 90.4 MHz પર, રેડિયો પાલનપુર પર. મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

લગ્નને નિશ્ચિત કરવા કરતાં એને સફળતાપૂર્વક કોઈના લાભ માટે તોડવું તે મોટા પુણ્યનું કામ છે, એવું ગિરીશે કહ્યું અને એનો આભાર માન્યો. રાત્રે જમતી વખતે નીલાબાએ પોતાના મનની વાતો ફરીથી ઉખેડી. જો શેખર હા પાડે તો કયા હોલમાં લગ્નવિધિ કરીશું, કેવી સાડીઓ ખરીદવી જોઈશે, ચાંદીના કયા વાસણો જોઈશે અને સોનાના ઘરેણાનું શું? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર આરજે આરના સ્વરમાં ડોલર વહુ નવલકથા, જેના લેખિકા સુધા મૂર્તિ અને ગુજરાતીમાં અનુવાદ કર્યો છે સુધા મહેતાએ, અને હું આરજે આર મારા સ્વરમાં આપ સૌને સંભળાવી રહ્યો છું. તેમની આવી વાતોનો કોઈએ પ્રત્યુત્તર આપ્યો નહીં. છેવટે એમનો આ પ્રલાપ સાંભળીને ત્રાસેલો ગિરીશ પોતાના પિતાને કહેવા લાગ્યો, બાપુ એક વાત સાંભળી લો, શેખર જો આ પણ પાડે ને તમારે એ પ્રસ્તાવ નકારી દેવાનો છે. કહી દઉં છું. પણ શા માટે? નીલાબાઈ રોષથી પૂછ્યું. મેં આ શેખર વિશે તપાસ કરી છે, મને જાણવા મળ્યું છે કે તેની એક ગોરી સ્ત્રી મિત્ર છે અને બંને સાથે રહે છે અમેરિકામાં. આ બધું તો કેવળ અફવા છે. જે લોકોને આપણા નસીબની ઈર્ષા આવે અને આપણને સુખી થવા ન ઈચ્છતા હોય તેવા લોકો આવી વાત ચલાવે. ના હો બા, આ વાત મને આપણા એક હિતેચ્છુએ કહી છે. જાણીબૂજીને શા માટે કૂવામાં પડતું મૂકવું જોઈએ? કોણ છે એવા આપણા હિતેચ્છુઓ જેણે આપણને એવી સમયસરની અને મહત્વની માહિતી આપી? જરા કહેતો ખરો ગિરીશ, મનોહરલાલે શાંતિથી પૂછ્યું. ગિરીશે બધી વાત વિગતે વર્ણવી. જુઓ, મેં મારો અભિપ્રાય આપી દીધો, તેમ છતાં જો તમારે આગળ વધવું હોય તો તમારી ઈચ્છા, ખભા ઉલાળતા ગિરીશે કહ્યું. એ જ વખતે એના કોઈ મિત્રે તેને બહારથી બૂમ પાડી એટલે તે બહાર ચાલ્યો ગયો. સુરભિ રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભિને સહેજ આશ્વાસન આપવા લાગી. નાનકડા પ્રસંગોની પણ જ્યારે પછડાટ મળે

ત્યારે દુઃખ થાય જ. પછી શું થયું એ પરિવારમાં એ વાતોને માણીશું આપણે આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: સુરભી રોવા લાગી અને ઘરનું વાતાવરણ દુઃખથી તંગ થઈ ગયું. મીનાક્ષી સુરભીને સહેજે આશ્વાસન આપવા લાગી. બહેન, જરા ધીરજ રાખો. મેં જ તમારા ભાઈને કહ્યું કે આપણે મદન પાસેથી માહિતી મેળવી લઈએ. તમને તો આનાથી પણ વધારે રૂડો મૂર્તિઓ મળી જશે, જોજો ને. અને તમે પરણી નહીં શકો તેટલા જ ખાતર શેખર માટે નકામા આંસુ નહીં સારતા, હો ને. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર ડોલર વહુ નવલકથા, જેને લખી છે સુધા મૂર્તિએ અને ગુજરાતીમાં અનુવાદિત કરી છે સુધા મહેતાએ. અને રેડિયો પાલનપુર પર હું RJ AR મારા સ્વરમાં આપ સૌને કહી રહ્યો છું. પણ આશ્વાસનને બદલે આ શબ્દોની અસર અવળી પડી. પરાજય, દુઃખ અને માનહાનિની લાગણીઓનો

ત્રાસજનક ઉમેરો અનુભવી રહેલા નીલાબા તો બિચારી મીનાક્ષી ઉપર જ ઉછળી પડ્યા. પોતાની ગર્ભવતી વહુને સતાવવી ન જોઈએ એ બાબતની ઉપેક્ષા કરીને ગિરીશ પ્રત્યેની તેમની રોષની ભાવનાને તેમણે પોતાની કલંકરહિત વહુ પર ઉતારી દીધી. ઓ, ત્યારે તે જ ગિરીશને આમ કરવા ઉત્તેજન આપ્યું હતું એમ જ ને? તે વિના એ મૂર્ખ છોકરો વળી આવી છુપી રીતે વર્તે ખરો? તે જ તારી મોહિનીમાં એને એવો જકડી લીધો છે જેથી મારો દીકરો ઊંધી દિશામાં જઈ રહ્યો છે. સ્તબ્ધ બનેલી મીનાક્ષીએ ધીમેથી કહ્યું, બા, આ શું બોલો છો? સુરભી ચીસ પાડીને બોલી ઉઠી, બા, જે કહે છે તે બરાબર જ છે. મારું અમેરિકા જવાનું રોકવા માટે તમે જ ભાભી બને તે બધું જ કરો છો. તમને મારી ઈર્ષા થાય છે, તમને એવી ઈચ્છા છે કે તમારી જેમ મારે પણ સખત મહેનત કરીને મારો નિર્વાહ કરવો અને એક એક પૈસાની ગણતરી કર્યા કરવી. તેને બદલે અનિતા ભાભીને જુઓ જરા, કેટલા ઉદાર છે, કેટલી કાળજી કરે છે. તમે તો મારી ઈર્ષા કરો છો. તમે વિચારો છો કે હું પણ બહુ ધનવાન બની જઈશ તો તમારું શું થશે? તમને એ બીક છે કે તમે ઘરબાર વિનાના થઈ જશો અને ખૂબ મુશ્કેલીઓનો સામનો કરવો પડશે. તમે કેવળ સ્વાર્થી છો, સ્વાર્થી, અને તમારો મૂળ હેતુ એ જ છે. અને બધાને ઉલ્લુ બનાવવા માટે આ મૂર્ખા જેવું નાટક કરી રહ્યા છો. પણ મને તમે મૂર્ખ નહીં બનાવી શકો, મને બધી જ ખબર પડે છે. કહે છે ને કે લાલચ અને અપેક્ષાઓ ક્યારેક માણસને સાચા ને ખોટાનું ભાન થવા દેતા નથી. આવું જ તો કંઈક નહીં બની રહ્યું હોય. માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ.

ક્રોધે ભરાઈને મનોહરલાલે કહ્યું, સુરભી, મો બંધ કર. બાપુ, તમે કેટલા ભોળા છો, સુરભી નારાજગીથી બોલી. તમને એમ લાગે છે કે ચળકે તે બધું સોનું છે, પણ તમે એના વિશે કશું જાણતા નથી. એ તો એવી સ્ત્રી છે જેની બગલમાં છુરી ને મુખમાં રામ હોય. એથી જ શાણા લોકો કહે છે કે પહેલા છોકરીના કુટુંબને તપાસો ને પછી જ લગ્ન લ્યો. સારા કુટુંબની દીકરી જેમ કે અનિતા ભાભી તદ્દન નિસ્વાર્થી, સારી ને ઉદ્દાત હોય. તમે સાંભળી રહ્યા છો 90.4 મેગા હર્ટ્ઝ પર ડોલર વહુ નવલકથાના અંશોને, આરજે એઆરના સ્વરમાં. સુરભી, તું હવે વધારે પડતું બોલતી જાય છે. એક વધુ ખરાબ શબ્દ બોલી છે તો હું તારી જીભ ખેંચી લઈશ. અત્યંત ક્રોધમાં કાંપી રહેલા મનોહરલાલ ઊભા થઈ ગયા અને તેને ગાલે તમાચો મારવા ઈચ્છતા હોય તે રીતે હાથ પણ ઉગામ્યો. મીનાક્ષીને ખ્યાલ આવી ગયો કે તેના ઘરમાં એક નાનું સરખું વાવાઝોડું આવી ગયું હતું અને કદાચ તે વાતનું વતેસર પણ થઈ શકે તેવું હતું. સુરભીએ કહેલા કેટલાક તદ્દન ખરાબ શબ્દો પચાવવામાં તેને ખૂબ તકલીફ પડે તેવું હતું. તેને આવેલી શંકા કુશંકાઓમાં પણ આટલો હીન આક્ષેપ કદી તેના ઉપર કરવામાં આવશે એવું તેણે ધાર્યું જ ન હતું. ખરાબ રીતે ઘવાયેલા હૃદયથી

આવા મોટા હુબલાથી આઘાત પામેલી મીનાક્ષી તેમ છતાં એટલું તો સમજતી હતી કે આ ચિંગારીને સંયમમાં લઈને આગ ફાટી નીકળે નહીં તેવા પ્રયત્નો તેણે જ કરવાના હતા. તેની આંખમાંથી આંસુની ધારા વહેવા લાગી અને તેણે આંસુ લૂછવાનો પ્રયત્ન પણ ન કર્યો. પોતાના હૃદયના આઘાતને તેણે પોતાની પાસેના પ્લેટમાંના ભાતમાં ભેળવી દીધો. કહે છે ને કે ઉદાત્ત સ્ત્રી જીવનના પાત્રોની અંદર મનમાં સહન શક્તિની સાથે કડવા શબ્દો અને ભાવને ગળી જવાની પણ એક કળા અથવા શક્તિ હોય છે. એનો જ પરિચય મીનાક્ષી આપ્યો હતો. વધુ આગળ શું થશે એ માણીશું આ વિરામ બાદ. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટ્ઝ.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: આઘાતને સહન કરી રહી હતી મીનાક્ષી. ખૂબ જ શાંતિ રાખીને અને છતાં થોડી કડવાશથી તેણે સુરભીને કહ્યું, હું તો તમને મારી બહેનની દ્રષ્ટિએ જોતી હતી અને તમે સુખી થાવ તે માટે જ હંમેશા ઈચ્છા રાખતી હતી. તેથી જ મેં તમારા લગ્નમાં આટલો રસ લીધો અને તમારા કલ્યાણ માટે જ આ બધા પ્રયત્નો કર્યા. પણ હવે પછીથી આ કુટુંબના કોઈ કામમાં હું વચ્ચે પડીશ નહીં. પ્લીઝ મને માફ કરી દો. ભોજન પૂરું કર્યા પહેલાં જ તે ટેબલ પરથી ઉઠી ગઈ અને પરિસ્થિતિમાં આવેલા આ મોટા વળાંકથી મનહરલાલ ઘડીભર વિમૂઢ થઈને ઊભા જ રહી ગયા. મીનાક્ષીના રડમસ અને દુઃખી ચહેરાને જાણે જોવામાં શરમ અનુભવતા ન હોય તેમ સુરભી અને નીલાબા પોતપોતાના વિચારોમાં ડૂબેલા રહ્યા. અને ક્યારેક આ રીતે કુટુંબના સહિયારા પાત્રોમાંથી કોઈ પાત્રનું મનદુખ થાય અને જીવનમાં અલગ પોતાના નિર્ણય લે તેની દૂરોગામી અસરો પણ જોવા મળે છે. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર 90.4 MHz પર RJAR ના સ્વરમાં સુધામૂર્તિ લિખિત અને સુધા મહેતા અનુવાદિત ગુજરાતીમાં નવલકથાના અંશો અને જેનું નામ છે ડોલર વહુ. આવતા એપિસોડમાં હવે સમય થયો છે મારે તમારાથી અલવિદા કહેવાનો, એટલે આપણે આ વાતનું અનુસંધાન માણીશું. મારી સાથે જોડાયેલા રહો રેડિયો પાલનપુરના કાર્યક્રમ વિશે અને આજના આપણા આ ડોલર વહુના અંશો વિશેના તમારા પ્રતિભાવ અમને મોકલી આપો, તમારી ફરમાઈશ. અને તમે આવા સાહિત્યના કોઈ પણ પુસ્તક સાથે કે નવલકથા કવિતા સાથે જોડાયેલા હોય તો પણ અમારો સંપર્ક કરો. આ સમુદાયિક રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર આપ સૌને ઈજન આપે છે કે તમને અમે બોલાવીશું તમારી અનુકૂળતાએ, અમારી અનુકૂળતાએ, અને આપની વાત પણ રજૂ કરીશું. ત્યાં સુધી આપણે આ સંબંધોને જાળવી રાખવા માટે 9512-96-88 પર તમારે વોટ્સએપ કરીને તમારા સંદેશાઓ તમારા અવાજમાં કે ટેક્સ્ટ મેસેજીસથી મોકલવાના. અમારી મોબાઈલ એપ્લિકેશન એન્ડ્રોઇડ ફોન અને ગૂગલ પ્લે સ્ટોર પરથી તેમજ આઈફોન માટે આઈટ્યુન સ્ટોર પરથી ડાઉનલોડ કરી શકાય છે. એમાં રહેલા સોશિયલ મીડિયાના વિવિધ પ્રકલ્પો એટલે કે ઇન્સ્ટાગ્રામ, ફેસબુક, યુટ્યુબ અને ઈમેલ થકી તમે અમારી સાથે સંપર્ક સાધી શકો છો. આ સિવાય રેડિયો ગાર્ડન પર પણ અમે ઉપલબ્ધ છીએ. વિશ્વના કોઈ પણ ખૂણા પર એક સાચા પાલનપુરી, સાચા ગુજરાતીને સામુદાયિક રેડિયો સ્ટેશનનો અવાજ સંભળાવવા ઈચ્છતા હોય અથવા તેમની વાતોને અમારા સમક્ષ લાવવા ઈચ્છતા હોય તો તમારા પ્રતિભાવ મોકલી આપો. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો ને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 MHz.
3: CIET NCERT presents the audio book Khel Yog, textbook of physical education and well-being for class 5.
4: Chapter 4, Little Steps. The key to success is to set and achieve goals. For example, holding the Nokasana for 20 seconds, T balance on one leg for 20 seconds, or doing jumping jacks for 60 seconds. Every individual sets different goals based on their needs, but there are some goals which all of us should try to achieve. In this chapter, we will set and achieve individual goals on maintaining balance and growing strong. On the bottom of this page, there is an image in which 5 students are there in the playground

0: done with proper posture, arms moving naturally, eyes looking ahead, and ensuring smooth movements.
1: Khel Yog. You were just listening to this audiobook, textbook of physical education and well-being for class 5. Narration, Meha Kheda. Sound recordist, Manju Kumari. Assistance in production, Chetna Sharma. Directed and produced by Vimalesh Chaudhary. This audiobook is presented to you by CIET NCERT, New Delhi, India.
2: તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર. હું પ્રિયરાજ સૌ બાળ મિત્રોનું સ્વાગત કરું છું બાળ સભામાં.
3: એક સમય એક ગામમાં ચાર મિત્રો રહેતા હતા. તેઓ બહુ જ ગરીબ હતા. તે ચારેય મિત્રો ખૂબ પૈસા કમાવા માંગતા હતા, પણ કેવી રીતે તે તેઓ જાણતા નહોતા. બહુ વિચાર્યા પછી તેઓ ગામ છોડી અને બીજા સ્થળે જઈ પૈસા કમાવાનો નિર્ણય કરે છે. થોડા દિવસ પછી તે લોકો મુસાફરી ચાલુ કરે છે. તેઓ અવંતી ગામની જગ્યાએ જાય છે. ચારેય મિત્રો શિપ્રા નદીમાં નાહે છે અને મંદિરમાં પૂજા કરે છે. મંદિરની સામે એક મુનિ જેનું નામ ભૈરવાનંદ હતું તે મળે છે. તે લોકો મુનિને નમસ્કાર કરે છે. મુનિ તેમને પૂછે છે, તમે ક્યાંથી આવ્યા છો? તમે આ શહેરની મુલાકાતે શા માટે આવ્યા છો? તે લોકો બધી વાત કરે છે અને મુનિ પાસે મદદ માંગે છે. મુનિ તેમના પર ખુશ થઈ તેમને ચાર દીવાની વાટ આપે છે અને કહે છે કે આ લઈને તમે હિમાલય તરફ જાઓ. જ્યારે આ વાટ તમારા હાથમાંથી પડી જાય ત્યારે તે સ્થળે ખોદજો. તમને ખજાનો મળશે. જે મળે તે લઈને ઘરે જતા રહેજો. તેઓ તે વાટ પોતાની હથેળીમાં મૂકી ચાલવા લાગે છે. રસ્તામાં ચાલતા એક મિત્રની વાટ પડી જાય છે. તે ખોદે છે તો તેમાંથી તાંબુ નીકળે છે. તેના બીજા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે તાંબુ લઈને પોતાના ઘરે જતો રહે છે. તેઓ ફરીથી ચાલવા લાગે છે. બીજા મિત્રની હથેળીમાંથી વાટ પડી જાય છે. તે ત્યાં ખોદે છે તો તેમાંથી ચાંદી નીકળે છે. બાકી રહેલા મિત્રો તેને મૂર્ખ કહે છે. તે ચાંદી લઈને પોતાના ઘરે જતો રહે છે. થોડે દૂર ચાલતા ત્રીજા મિત્રની હથેળીમાંથી પણ વાટ પડી જાય છે. ત્યાં ખોદતા તેમાંથી સોનું નીકળે છે. પેલો મિત્ર તેને પણ મૂર્ખ કહે છે. ચોથો મિત્ર એકલો રહી જાય છે. તે આગળ ચાલે છે. તેને એમ હતું કે હવે હીરા મળશે, પણ ચાલતા ચાલતા તેની વાટ હથેળીમાંથી પડતી જ નથી. તે રસ્તો ભટકી જાય છે. તે મૂંઝવણમાં પડી જાય છે. તે આમ તેમ ભટકતા એક સ્થળે આવે છે જ્યાં એક માણસ ઊભો હતો. તે લોહીથી તરબતર હતો. આશ્ચર્યની વાત તો એ હતી કે તેના માથા પર એક પૈડું ફરી રહ્યું હતું. ચોથા મિત્રએ તેને પૂછ્યું, તું કોણ છે અને આ પૈડું તારા માથા પર કેમ ફરી રહ્યું છે? હજી તો તેણે પોતાનો પ્રશ્ન પૂરો પણ નહોતો કર્યો કે પેલું પૈડું તેના માથા પર આવી જાય છે. તે ચોથો મિત્ર પીડાથી રડવા લાગે છે અને કહે છે, મિત્ર આ શું છે? આ મને અસહ્ય પીડા આપી રહ્યું છે. હું આનાથી ક્યારે છુટકારો પામીશ? તું અહીં કેટલા સમયથી હતો? પેલા માણસે કહ્યું, હું રાજા રામના સમયથી અહીંયા હતો. હું પણ તારા જેવો ગરીબ હતો. કોઈ રીતે મને જાદુઈ વાટ મળી જેથી હીરા શોધવા હું અહીં આવી ગયો. મેં એક માણસને અહીં ઊભો રહેલો જોયો અને આ પૈડું મારા માથા પર આવી ગયું. ચોથા મિત્રએ પૂછ્યું, તું તારા ભોજન અને પાણી માટે શું કરતો હતો? પેલા માણસે કહ્યું, અહીં તને ભૂખ કે તરસ નહીં લાગે, તેમજ ઊંઘ પણ નહીં આવે. આટલું કહી પેલો માણસ ત્યાંથી જતો રહે છે. તેના ગયા પછી તેનો મિત્ર ત્યાં આવે છે. તેની આવી દશા જોઈને તેને તેની દયા આવે છે. તે કહે છે, મેં તને કહ્યું હતું કે આ સોનું આપણે વહેંચી લઈશું, પરંતુ હીરાની લાલચે તારી આવી દશા થઈ. મિત્ર, મને તારી દયા આવે છે. આટલું કહી તે ત્યાંથી પોતાના ગામ પાછો ફરે છે.
2: બાળ મિત્રો, આપણને સૌને વાર્તા સાંભળવી ખૂબ જ ગમે છે અને

0: બાળ ગીતો પણ. એટલે જ હું પ્રિયરાજ બપોરની સભામાં તમારા માટે રેડિયો પાલનપુર પર લઈ આવીશ વાર્તાઓ અને બાળ ગીતો. તમે બધા 2 વાગે તૈયાર થઈ જજો મારી સાથે રેડિયો પાલનપુર પર આપણી સભામાં, બાળ સભામાં.
1: એક મોટું ઝાડ હતું. ઝાડની બખોલમાં એક ચકલી રહેતી હતી. એક દિવસ તે ચણતી એક ડાંગરના ખેતરમાં જઈ ચડી. લીલી મજાની ડાંગર ફોલીને ચોખા ખાવામાં તે તલ્લીન થઈ ગઈ. સાંજ પડી પણ તે પોતાની બખોલમાં ગઈ જ નહીં, રાત્રે પણ અહીં જ રહી. આમ ઘણા દિવસો વીતી ગયા પણ તે ડાંગરના ખેતરમાંથી પોતાની બખોલમાં ગઈ જ નહીં. અહીં ઝાડની બખોલ ઘણા દિવસથી ખાલી હતી એટલે તેમાં એક સસલું આવીને રહેવા લાગ્યું. ડાંગરનું ખેતર કપાઈ ગયું એટલે ચકલી તાજી માજી થઈને પેલા ઝાડ પાસે આવી. ત્યાં તેણે જોયું તો પોતાની બખોલમાં એક સસલું હતું. સસલાને જોઈ ચકલી બોલી ઉઠી, અરે મારી બખોલમાં તું કેમ બેઠું છે? જો અહીં તો મારો માળો બાંધેલો છે, અહીંથી નાસી જા, નહીં તો ઝઘડો થશે. ઝઘડો ભલે થાય, પશુ પંખીઓને તો જે રહે તેનું ઘર ગણાય, એટલે અત્યારે આ મારું ઘર છે. આ ઘર તારું નહીં, મારું છે, ચકલી જોરથી બોલી. બંને વચ્ચે કજિયો વધી પડ્યો. છેવટે તેમણે કોઈ ત્રીજા જણની પાસે ન્યાય કરાવવાનું ઠરાવ્યું અને બંને જણ ત્યાંથી ચાલી નીકળ્યા. જતા જતા માર્ગમાં એક નદી આવી. નદી કાંઠે એક રાની બિલાડો હતો. બિલાડો ચકલી અને સસલાને પોતાની પાસે આવતા જોઈ આંખો મીચી અને એક હાથ ઊંચો કરી પૂર્વ દિશાએ સૂર્ય સામે મોં રાખી ઉપદેશ કરવા લાગ્યો. સાંભળો, આ સંસાર અસાર છે, જીવન નાશવંત છે અને સગા સંબંધીનો મેળો સ્વપ્ન જેવો છે. માટે સંસારની કોઈ વસ્તુ ઉપર મોં રાખવો નહીં. બધી વસ્તુઓ મારા જેવા સુપાત્રને પોતાના હાથે જ દાનમાં આપી દેવી, હાથે તે સાથે. આ સાંભળી સસલાએ કહ્યું, ચકલી આ કોઈ તપસ્વી લાગે છે. ચકલી બોલી, અરે આ તો મારો સહજ વેરી છે, એની સાથે તો દૂરથી વાત કરવી જોઈએ. સસલો અને ચકલી બંને બોલ્યા, હે ઉપદેશક તપસ્વી, અમારી વચ્ચે એક વિવાદ થયો છે, એનો તમે ઉકેલ લાવી આપો. અન્યાય લાગે તેને ખાઈ જજો. શું કહો છો? હું હિંસા કરું? પાપનો પોટલો બાંધી નર્કમાં જાઉં? હમણાં ઊભા રહો, મને ધ્યાન ધરવા દો. ધ્યાન ધર્યા વિના હું કોઈને મારો નિર્ણય કહેતો નથી. ચકલી અને સસલો ચૂપચાપ રહ્યા. બિલાડાએ આંખો બંધ કરી ધ્યાન ધર્યું. પછી ધીમેથી આંખો ઉગાડીને કહ્યું, હવે જે હોય તે કહો, હું ધર્મશાસ્ત્ર પ્રમાણે તેનો નિર્ણય સંભળાવીશ. ચકલી અને સસલાએ પોતાની વાત કહેવા માંડી એટલે બિલાડો બોલ્યો, મારે તમારી વાત ધ્યાનથી સાંભળવી જોઈએ અને મને બરાબર સંભળાતું નથી, માટે મારા કાન પાસે આવીને નિર્ભયપણે કહો. હું સંત પુરુષ છું, જે કહીશ તે પક્ષપાત વિના કહીશ, કોઈને અન્યાય નહીં કરું. ભોળા ચકલી અને સસલો બિલાડાના કાન પાસે મોઢા રાખીને વાત કહેવા લાગ્યા. ત્યાં તો ઢોંગી બિલાડે પગ નીચે ચકલીને દબાવી અને મોઢાથી સસલાને ઝડપથી પકડી લીધું અને બંનેને મારીને ખાઈ ગયો.

પક્ષીઓનો રાજા ગરુડ હતો. ગરુડ મોટે ભાગે ભગવાન વિષ્ણુ પાસે રહેતો, એટલે પક્ષીઓ નવા રાજાની શોધમાં પડ્યા. એકવાર હંસ, પોપટ, બગલા, કોયલ, ચાતક, ઘુવડ, મોર, પારેવા, કુકડા વગેરે પક્ષીઓએ સભા ભરી. સભામાં પક્ષીઓ ચર્ચા કરવા લાગ્યા કે પક્ષીરાજ ગરુડની હવે આપણે આશા છોડી દેવી જોઈએ. તે હવે અહીં રહે એમ લાગતું નથી. તેમને હવે આપણી કશી ચિંતા પણ નથી. જેને આપણી ચિંતા ન હોય, જે આપણું રક્ષણ ન કરી શકે, તેવાને આપણે રાજા માનવાથી શો લાભ? કહ્યું છે કે ઉપદેશ ન આપનાર આચાર્ય, કડવા વચન બોલનારી પત્ની, ગામમાં રહેનાર ગોવાળ અને રક્ષા ન કરનાર રાજાને સમુદ્રમાં તૂટી ગયેલા વહાણની પેઠે તજી દેવા જોઈએ.

પછી બધા પક્ષીઓએ વિચાર કરીને એક પ્રભાવશાળી ચહેરાવાળા ઘુવડને રાજા બનાવવાનો નિર્ણય કર્યો. તેના રાજ્યાભિષેકની ગોઠવણ કરવા માંડી. મંડપ બંધાવ્યો, યજ્ઞવેદીની રચના કરી, રંગોળી પુરાવી, 108 ઔષધિઓ મંગાવી, નદીઓના સંગમના પવિત્ર જળથી સુવર્ણ કલશ ભરાવ્યા, સિંહાસન ગોઠવ્યું, મંગલવાદ્યો વાગવા લાગ્યા એટલે ઘુવડ આવીને સિંહાસન પર બેઠો, બધા ગીતો ગાવા લાગ્યા, બધા પટ્રાણી આવવાની વાટ જોતા હતા. એવામાં એક કાગડો ઉડતો ઉડતો ત્યાં આવ્યો અને પક્ષીઓનું ટોળું જોઈ નીચે ઉતર્યો. તેણે પૂછ્યું, આ બધું શું છે? શા માટે અહીં ભેગા થયા છો? શાનો ઉત્સવ છે આ? પક્ષીઓ બોલ્યા, ભાઈ, આપણા રાજા ગરુડ અહીં રહેતા નથી, એટલે નવા રાજા તરીકે આ ઘુવડની વરણી કરી છે. આજે રાજ્યાભિષેક કરવાનો છે, હવે તું કહે, તને કેમ લાગે છે? સારું થયું કે તું પણ સમયસર આવી પહોંચ્યો. બધાની વાત સાંભળી કાગડો હસીને કહેવા લાગ્યો, મોર, હંસ, કોકિલ, સારસ જેવા સુંદર અને મુખ્ય પક્ષીઓ હોવા છતાં તમે દિવસે જોઈ ન શકે એવા આંધળાને રાજા બનાવો છો. વળી તેનું રૂપ તો જુઓ, મોટા ડોળા, વાંકું નાક, પાંડુ પૂંછડું, કેવું ભયંકર છે! સ્વભાવ પણ કેવો નિર્દય છે! ગરુડ જેવો ગુણવાન રાજા હોવા છતાં તમે ઘુવડને રાજા બનાવો છો, એમાં મારી સંમતિ નથી. ભલે ગરુડ સ્વર્ગલોકમાં રહે, પણ આપણે તેના નામે શત્રુઓને ડરાવી શકીએ તેમ છીએ. પ્રતાપી જનોનું તો નામ પણ ઘણું. એટલામાં ઘુવડની પત્ની આવીને સજોડે બેઠી, પરંતુ રાજ્યાભિષેકનું કામ એકદમ અટકેલું જોઈ ઘુવડ બોલ્યો, અભિષેકમાં વિલંબ કેમ થાય છે? શું કોઈએ એમાં વિધ્ન નાખ્યું છે કે શું? પાસે બેઠેલી ઘુવડની પત્નીએ કહ્યું, તમારા રાજ્યાભિષેકમાં એક કાગડાએ વાંધો પાડ્યો છે. ત્યાં તો ઘુવડે લાલ આંખ કરીને કાગડાને કહ્યું, અરે દુષ્ટ, તે મારા રાજ્યાભિષેકમાં વિધ્ન નાખ્યું? હું તને જોઈ લઈશ. આજથી તું મારો જન્મ જન્માંતરનો શત્રુ છે. એમ કહી ઘુવડ પોતાની પત્ની સાથે સિંહાસન પરથી ઉતરી ગયો ને પોતાની પત્ની સાથે પહાડ ઉપરની ગુફામાં ગયો. ઘુવડ પહાડ ઉપરની ગુફામાં રહેતો હતો અને પાસેના વનના એક મોટા વડના ઝાડ ઉપર કાગડાઓ રહેતા હતા. ઘુવડે કાગડાઓનું નિકંદન કાઢી નાખવાનો નિર્ધાર કર્યો. રાત પડે એટલે ઘુવડ વડના ઝાડ ઉપર આવે અને આજુબાજુની ડાળીઓ ઉપર ઊંઘતા કાગડાઓને ઝડપી લે. પ્રત્યેક રાત્રે એક બે કાગડાઓને મારી ખાય ત્યારે જ ઝંપે. આમ બહારની ડાળીઓ ઉપર રહેનારા કાગડાઓનો ધીમે ધીમે નાશ થઈ ગયો. વડના અંદર કિલ્લા જેવા ભાગમાં રહેનારા કાગડાઓએ ઘુવડ સાથે લડાઈ કરી, પરંતુ બળવાન ઘુવડ આગળ તેમનું કંઈ ચાલ્યું નહીં. આથી કાગડાઓના રાજાએ સભા ભરી અને પોતાના મંત્રીમંડળ સાથે આવી પડેલી વિપત્તિ માટે ચર્ચા કરી. એક મંત્રીએ કહ્યું, શત્રુઓ સાથે છુટકારો મેળવવાના 6 ઉપાયો નીતિશાસ્ત્રમાં કહેલા છે. સંધિ, વિગ્રહ, યાન, આસન, સંસ્ત્રય અને દ્વૈધિ ભાવ. આ બધામાં હું સંધિ પસંદ કરું છું. બળવાન શત્રુ સાથે સંધિ કરી લેવી સારી. બીજાએ કહ્યું, હું સંધિ નહીં, લડી લેવા માંગુ છું. આપણે શક્તિમાં નાના છીએ, પરંતુ સિંહ હાથી કરતાં કદમાં નાનો હોવા છતાં વિજયી બને છે. ત્રીજાએ કહ્યું, હું યાન પલાયનમાં માનું છું. નાહક યુદ્ધમાં સંહાર કરી એકબીજાનો નાશ કરવો હિતાવહ નથી. વળી યુદ્ધમાં કોનો વિજય થશે એ અચોક્કસ હોય છે, માટે અહીંથી પલાયન કરી બીજે રહેવા જવું સારું. ચોથાએ કહ્યું, હું આસનમાં માનું છું. એક જગ્યાએ મગરની પેઠે દ્રઢતાથી બેસી રહેવું ને જે આવે તેને ઝડપી લેવું. આ આસનના ઉપાયથી મગર હાથી જેવા મોટા પ્રાણીને પણ ખેંચી જાય છે. પાંચમાએ કહ્યું, હું સંસ્ત્રયમાં માનું છું. આપણી સંખ્યા અને બળ જોતા બીજાની નાના મોટાનો વિચાર કર્યા વિના જેની મળે તેની સહાય લેવી, યુદ્ધ કરવું. કાગ રાજાએ છેલ્લે વયોવૃદ્ધ મંત્રીને પૂછ્યું, આપ કેમ બોલતા નથી? આપ અનુભવીને જે ઉપાય યોગ્ય લાગે તે કહો. વયોવૃદ્ધ છઠ્ઠો મંત્રી બોલ્યો, મહારાજ, જે જે મંત્રીઓએ ઉપાયો કહ્યા

0: તે બધા જ રાજનીતિને અનુકૂળ ઉપાયો કહ્યા છે, પરંતુ આ સમયે મને દૈવી ભાવ એટલે ઉપરથી મૈત્રીનો દંભ કરવો અને સમય આવે શત્રુનો નાશ કરવો એ ઉપાય યોગ્ય લાગે છે. કાગ રાજાએ બધાને આ વયોવૃદ્ધ મંત્રી કહે તેમ કરવા સમજાવ્યા. વૃદ્ધ મંત્રીએ કહ્યું, તમે બધા મારા ઉપર હુમલો કરો, મને ઘાયલ કરો અને પેલા પર્વત પાસે ગુવળની ગુફા આગળ નાખી આવો, પછીનું કામ હું કરી લઈશ. બધા કાગડાઓએ ભેગા થઈ આ વૃદ્ધ મંત્રીના થોડા ઘણા પીંછા તોડી નાખી લોહી કાઢ્યું અને પેલા ગુવળની ગુફા આગળ મૂકી આવ્યા. રાત્રે ગુવળી ગુફામાંથી બહાર નીકળતા જ આ ઘાયલ થયેલા કાગડાને જોયો અને પૂછ્યું, તું અહીં ક્યાંથી? શત્રુના જ બહાણામાં ક્યાંથી આવી પડ્યો? તારી આવી દશા કોણે કરી? મહારાજ, હું આપને શત્રુ માનતો નથી. મેં કાગડાઓ આગળ તમારા વખાણ કર્યા એટલે બધા કાગડાઓએ ભેગા થઈને મારી આવી દશા કરી. હું આપને શરણે આવ્યો છું. લોહી લુહાણ થયેલા વૃદ્ધ કાગડાને જોઈ ગુવળને દયા આવી, તેથી તેને પોતાને ત્યાં આશ્રય આપ્યો. વૃદ્ધ કાગડો અહીં શાંતિથી રહેવા લાગ્યો. રાત્રે ગુવળ શિકારે નીકળે અને પરોળીએ પાછો આવે ત્યારે કાગડા માટે કંઈ ને કંઈ ખાવાનું લેતો આવે. વૃદ્ધ કાગડો સારું સારું ખાઈ ઘડીકમાં સાજો સમ થઈ ગયો. ગુવળ શિકારે જાય ત્યારે કાગડો આજુબાજુથી લાકડાના નાના નાના ઝાંખરા ગુફા નીચે ભેગા કરવા લાગ્યો. ધીમે ધીમે ત્યાં લાકડાનો મોટો ઢગલો થઈ ગયો. એક દિવસ આ વૃદ્ધ કાગડાએ કાગ રાજાને સમાચાર મોકલ્યા કે હવે તમે ગમે ત્યાંથી સળગતું લાકડું લાવી નીચેના ઢગલામાં નાખી દિવસે આગ ચાંપો. વૃદ્ધ કાગડાના કહેવા પ્રમાણે બીજે દિવસે કાગડાએ સળગતું લાકડું લાવી કાગડાના ઢગલામાં નાખ્યું. પવનનો સપાટો લાગતા જ લાકડાનો ઢગલો ભળ ભળ કરતા સળગી ઉઠ્યો. તેનો ધુમાડો ગુફામાં જતા જ ગુવળ તેના બચ્ચા ગુંગળાઈને નાસભાગ કરવા લાગ્યા. જેમ જેમ ગુફામાંથી એક એક ગુવળ બહાર નીકળતું ગયું તેમ તેમ સળગતી આગમાં પડીને બળી જવા લાગ્યું. આમ બધા જ ગુવળ બળી માર્યા. વૃદ્ધ કાગડાની ચતુરાઈથી પોતાના શત્રુઓનો સદાને માટે અંત આવ્યો.
1: બાળ મિત્રો, મજા પડીને તો તમારા મોટા ભાઈ બહેન કે મમ્મી પપ્પાને રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર મેસેજ કરવાનું કહેજો અને આપણે મળીશું ફરીથી બાળગીતો અને વાર્તાઓ સાથે આવતીકાલે બપોરે 2 વાગે રેડિયો પાલનપુર પર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો 90.4 FM રેડિયો પાલનપુરની સાથે.
2: શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ.
3: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
4: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

મારો એક પડોશી છે જબરો જિદ્દી, આખી સોસાયટીએ સોલર પેનલ નંખાવી દીધી પણ એ માનવા જ તૈયાર નથી કે બિલ ખરેખર ઝીરો આવી શકે. મેં કહ્યું, ભેરુ, નામ જ છે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. પછી તો એક પછી એક બધાના બિલ ઝીરો આવવા માંડ્યા. ત્યારે ભાઈ બોલ્યા, હવે તો મારે પણ નંખાવી દેવી પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: मोदी हर परिवार को घर में बिजली बनाकर वही बिजली बेचकर कमाई का एक और साधन देना चाहता है।
1: ભારતના પ્રધાનમંત્રીએ દેશમાં જે સૌર ક્રાંતિનો પ્રારંભ કર્યો છે તેની અસર હવે ચારે કોર દેખાવા લાગી છે। ભારતમાં એક પછી એક 30 લાખથી વધુ પરિવારોની અગાશી પર સોલર

0: સાંભળો, શું તમે પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના વિશે સાંભળ્યું છે?
1: ભારત સરકાર કા લક્ષ સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: આ યોજના થી તમારું ઘર સાચા અર્થમાં સૂર્યઘર બની જશે.

લેકે લાઇટ બિલ સાવ ઝીરો. એટલું જ નહીં, જો જરૂરિયાત કરતા વધુ વીજળી પેદા થશે તો તમે તેને ગ્રીડમાં વેચીને વધારાની કમાણી પણ કરી શકશો. તો પછી રાશ એની જુઓ છો, આજે જ રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

શહેર નો અવાજ એટલે 90.4 FM રેડિયો પાલનપુર, બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત કોમ્યુનિટી રેડિયો સ્ટેશન. આ શહેર ની પોતાની ઓળખ, આ શહેર ની પોતાનું ટેલેન્ટ. યુવાઓ માટે જાગૃતતા અને વિજ્ઞાન ના પ્રચાર પ્રસાર ના તમામ કાર્યક્રમ સાથે સમુદાય ની તમામ અવાજ ને વાચા આપતું એક માત્ર પ્લેટફોર્મ એટલે 90.4 FM કોમ્યુનિટી રેડિયો સ્ટેશન રેડિયો પાલનપુર. સાંભળતા રહો, મસ્ત રહો, ખુશ રહો. 90.4 FM.

0: આજકાલ આપણે ઘણા બધા વિડીયોઝ જોયે છે, રીલ્સ જોયે છે, પરંતુ ઘણા બધા એવા પણ લોકો છે જે ઘણું સારું કામ કરી રહ્યા છે, જેમ કે ઘણી બધી સંસ્થાઓ. પરંતુ એમના કામને આપણે લોકો સુધી પહોંચાડવું હોય તો કેવી રીતે પહોંચાડવું?
1: એના માટે એક જ વિકલ્પ છે, પાલનપુર શહેરનો એકમાત્ર વાત, રેડિયો પાલનપુર.
0: અને હવે તો રેડિયો પાલનપુર ડિજિટલ ફોર્મેટમાં આવી ગયું છે, એટલે કે આપણે હવે તમારા કાર્યને ડિજિટલ ફોર્મેટમાં રજૂ કરીશું. વિડિયોઝ સાથે ડોક્યુમેન્ટરી અમે બનાવીશું અને રજૂ તમે કરજો.
1: વાહ, તો આજે જ સંપર્ક કરો રેડિયો પાલનપુર 90.4 મેગાહર્ટઝ પર 95-12-96-88 પર વોટ્સએપ કરીને કે પછી સોશિયલ મીડિયાના કોઈ પણ માધ્યમમાં ટેક્સ્ટ મેસેજીસથી. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

અરે બેટા, ગઈકાલે હું મારા ભત્રીજાના ઘરે ગયો હતો. મારી તો આંખો જ ફાટી ગઈ. આખો દી એસી ચાલતું હોય, રોજ વોશિંગ મશીન વપરાય, ને ઘરમાં બે બે ફ્રીજ, તો એનું લાઇટ બિલ ખબર છે કેટલું આવે છે? ઝીરો. મેં પૂછ્યું તો ભત્રીજો કહે કે કાકા, આ તો બધી ઉપરવાળાની મહેરબાની છે, એટલે કે છત પર લાગેલી સોલર પેનલ્સની. મેં વિચાર્યું હવે તો આપણે આ નંખાબૂજ પડશે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો પીએમ સૂર્યઘર.gov.in પર.

યાર સાચું કહું ને, હજી તો ઉનાળાની શરૂઆત થઈ છે ને ત્યાં 7-7 હજાર ના લાઇટ બિલ આવવા માંડ્યા છે. વાઇફ તો ક્યારની કહેતી હતી કે સોલર પેનલ નંખાવી દો, સરકાર સબસિડી પણ આપે છે. મેં જેમને પણ પૂછ્યું ને, બધાના લાઇટ બિલ હવે તો ઝીરો આવે છે, એટલે આ વખતે તો સોલર પેનલ નંખાવી જ દેવી છે. જ્યારે વીજળી મફત મળતી હોય તો શું કામ જતી કરવી? તમે પણ મોડું ના કરો, નંખાવી જ દો. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના. જોડાવવા માટે રજીસ્ટર કરો pmsuryaghar.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 91.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

આજે ભારતના ગામે ગામમાં ઘરની છતોનો નજારો બદલાઈ ગયો છે. જ્યાં પહેલા અગાશીઓ પર માત્ર પાપડ અને કપડાં જ સુકાતા, ત્યાં હવે લાઇટ બિલ ઝીરો થઈ રહ્યા છે. ગામે ગામ લોકો હવે સોલર પેનલ નંખાવી રહ્યા છે. તમે પણ લગાવી લેજો, કેમ કે ભારત સરકાર આપી રહી છે પૂરા 78,000 સુધીની સબસિડી. 30 લાખ થી વધુ પરિવારો તો અત્યાર સુધીમાં આનો લાભ લઈ ચુક્યા છે. પીએમ સૂર્યઘર મફત વીજળી યોજના જોડાવવા માટે રજીસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88. ફરી એક વાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

0: અરે સંગીતા, સોલર પેનલ ન ખાવી દે, સોલર પેનલ ન ખાવી દે. ક્યાર ના મારા બધા મિત્રો મને કહેતા હતા, પણ સાચું કહું તો મેં ભરોસો ત્યારે જ કર્યો જ્યારે પ્રધાનમંત્રીજીએ પોતે કહ્યું,
1: ભારત સરકાર કા લક્ષ્ય સોલર પાવર સે બિજલી બિલ ઝીરો કરને કા ભી હૈ.
0: મેં મોદીજીની વાત માનીને સોલર પેનલ નખાવી અને ખરેખર મારું લાઇટ બિલ ઝીરો થઈ ગયું. તમે પણ આજે જ નખાવી લો, તો પછી રાશ એની જુઓ છો. આજે જ રજિસ્ટર કરો PM સૂર્યઘર.gov.in પર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।
3: હેલો, હાય, નમસ્કાર, તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। પાનખરે વનોને પર્ણહીન બજાવી દીધા હતા, હવે માર્ચ એપ્રિલમાં વૃક્ષોને નવી કૂંપળો ફૂટવા માંડી છે। નાના નાના છોડ અને ઝાડીઓમાં પણ વસંતનો ઝીણો સળવળાટ ઉદ્ભવ્યો છે। જોકે ઝરણાઓ દિવસે ને દિવસે ક્ષીણ થતા જાય છે। આવતા સત્રથી મારે શાળા અને પ્રૌઢ શિક્ષણના વર્ગો શરૂ કરવા છે, એ માટે તાલુકે જવાનું થયું ત્યારે રસ્તામાં કીકા વૈદને પણ મળી લેવાનું વિચારીને હું નીકળ્યો। કીકા વૈદે મને સાજો કર્યો, પણ નર્મદા તટેથી નીકળતા અગાઉ તેમને મળી લેવાનું હું ચૂકી ગયો હતો। વૈદને આપવા મધની 4 બોટલો લઈને હું હરીખોવાળા જાંપેથી બહાર નીકળતો હતો અને પૂર્યા સામે મળી કે થે પૂછીને ગેટ પર હાથ દઈને ઊભી રહી। બેવરી, કીકા વૈદને મળીને તાલુકે જવું છે, મેં જવાબ આપ્યો। પૂર્યાએ આંખો વિસ્તારી અને કહ્યું, ઇહાં સે તો બહુત લંબા પડે હે। મને આ એક જ માર્ગની ખબર હતી, હું કશો જવાબ આપ્યા વગર ઊભો રહ્યો। પૂર્યાએ કહ્યું, બીવરી તલક હું ચલું હું સાથ, તેસીલ તક નહીં આવું, મારી રજાની રાહ જોયા વિના જ તે મને ઠેર જરા કહીને અંદર ચાલી ગઈ। પૂર્યા પાછી આવી ત્યારે 2-1 વર્ષનો એક બાળક તેની સાથે હતું। પૂર્યા તેની સાથે તેની બોલીમાં વાતો કરતી આવતી હતી, આવીને કહે, રામ બલિકા હે છોરા। તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી। નાનકડા બ્રેક બાદ તમને અહીંયા જ મળીશ, ક્યાં જતા નહીં।
0: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM।

0: એ જે હોય તે, પણ તું તેને સાથે કેમ લઈ આવી? મેં પૂછ્યું. તેડી તેડીને થાકી જઈશ, પુર્યાએ કંઈ જવાબ ન આપ્યો. ઓઢણીનું ખોયું કરીને બાળકની પીઠ પર બેસાડ્યો અને ગાતી રમતી ચાલી. તું આખો વખત ગીતો શું ગાય છે? મેં પૂછ્યું. જ્યારે જોઈએ ત્યારે ગાતી જ હોય છે. પુર્યા ઊભી રહી, સહેજ નમીને પાછી ફરી, પછી હસી અને બોલી, મો અચ્છા ગાઉ હું, સારું ગાય છે, પણ મને કઈ તારી બોલીના ગીતો સમજાય નહીં. મેં જવાબ આપ્યો. પછી પુર્યા વાતોએ ચડી, મારી આગળ ચાલતી રહી અને કેટ કેટલી વાતો કરતી રહી. તે આદિવાસીઓના ગીતો ગાય છે તે તેણે મને સમજાવવા કોશિશ કરી. હોળીના, વાવણીના કયા વૃક્ષનો કેવો ઉપયોગ કરી શકાય, તેના પાન અને ફળનો સ્વાદ કેવો છે અને તેના કયા વૈદકીય ગુણો શું છે, તેવું પણ તેના ગીતોમાં આવે. એક સાવ જુદા જ પ્રકારના ગીતનો અર્થ તેણે મને સમજાવ્યો. અમારા પરદાદાને ચાર આના માથે ઉપાડી શકાય તેટલા વાંસ મળતા. દાદાને એટલા જ વાંસ એક રૂપિયામાં મળ્યા. બાપાએ 3 રૂપિયા દેવા પડતા અને અમારે તો 1 વાંસના 4 રૂપિયા આપવા પડે છે. આર્થિક ઇતિહાસને વણી લેતા ગીતો હોય તેની મને નવાઈ લાગી. મેં તે ગીત નોંધી લીધું. પુર્યા કહે કે આવા બીજા કેટલાય ગીતો તેને મોઢે છે. ઝાડના ગીત ઉપરાંત સીતાજીને શોધવા નીકળેલા રામનું ગીત અને આવા ગીતો પણ તેને આવડે છે. ત્યાંથી માંડીને રામ બલિ દુષ્ટ છે, તેના પર શંકા કરે છે સુધીની વાતો તે કરતી ગઈ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મેરા પેટ નહીં, તેણે વચ્ચે કહ્યું. એ વાસ્તે બોલે હે મુને, કહી તે થોડું મૌન રહી. પછી મારા તરફ ફરીને ઊભી રહી. તેના કાળા નમણા ચહેરા પર દુઃખની એક ઝલક ચમકી અને તરત જ તેનો પેલો પરમ આનંદ તેની આંખમાં આવીને બેઠો. તે હસી પડી અને બોલી, મેરા કા, મુની જાઉં સાસરે. એક સાથે આવડો આનંદ અને આટલો વિષાદ આ હંમેશા હસતી કૂદતી વનબાળા મનના કયા ખૂણામાં સમાવી રાખતી હશે એ વિચારતા મેં કહ્યું, એ કંઈ બરાબર ન કહેવાય. કોઈ કંઈ કહે એટલે પતિને છોડી દેવાય. ઓ મારે, ભૂરિયા ખડખડાટ હસી પછી બોલી, ઓહિશ તો હે સબન કી જડ, સચ બોલને સે ડરે હે, કહીને તે અટકી ગઈ. તેની મોટામાં મોટી ફરિયાદ તેના પતિ પ્રત્યે હતી. બીજા તેને બોલે ત્યારે બચાવ કરવાને બદલે તે પણ પુર્યાને પુત્રહીન કહેતો. પોતાનો બચાવ ન કરી શકે તે પતિને પતિ માનવા પુર્યા તૈયાર ન હતી. પુર્યાએ સ્પષ્ટ ન કહ્યું પણ મને લાગ્યું કે પુર્યાની આ સ્થિતિ માટે કદાચ તેનો પતિ કારણરૂપ હોઈ શકે. વચ્ચે એક ઝરણા પાસે અમે નાસ્તો કરવા રોકાયા. આ અરણ્યમાં ચાલતા જવું હોય તો કંઈનું કંઈ ખાવાનું સાથે રાખવું પડે, અથવા કયા વૃક્ષનું પાન, ફળ, ફૂલ કે મૂળ ખાઈ શકાય તેનું જ્ઞાન હોવું જોઈએ. નહીતર પથરાળ ઢોળાવોવાળી વન કેડીઓ થકવી નાખે અને ખાલી પેટે એક ડગલું ભરવું પણ મુશ્કેલ બને. જમતા જમતા પુર્યાને મને પૂછ્યું કે હું મારી પત્નીને કેમ સાથે નથી લાવ્યો, મારું લગ્ન જ નથી થયું, કહેતા મને લ્યુસી યાદ આવી. કેટલાય સમયથી મેં કે તેણે એકબીજાને પત્ર લખ્યો નથી. પુર્યાએ પૂછ્યું, બંગા જેસન તો ની હે? તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: બંગાને શું છે તે મને ખબર નથી, મેં જવાબ આપ્યો. પૂર્યા ફરી હસી પડી અને બોલી, લકી કો દેખ બેઠા, ઓ તો ચલી ગઈ. કહેતી તે ઊભી થઈ ઝરણામાં હાથ બોળીને ધોયા, કોબો ભરીને પાણી પીધું, રામબલીના છોકરાને પાણી પાયું, પછી આવીને વાસણો લીધા, સાફ કર્યા અને મને એક વાડકો ભરી પાણી લાવી દીધું. બચેલો નાસ્તો અને વાસણ થેલામાં ભરતા તેણે બંગાની વાત કહી. લક્ષ્મીના માતા પિતાએ બંગા 100 મરઘી લાવી આપે તો લક્ષ્મીને બંગા સાથે પરણાવવી તે શરત મૂકેલી. બંગા 3 મહિનામાં એટલી મરઘી લાવી આપવાનો હતો. દરમિયાન નારાયણીઓ વચ્ચે આવ્યો. નાણિયા બોલે હે તો રેલવાઈ મેં હે, મેં જાનું હું ઓની રેલવાઈ મેં, ઓ તો કાંભે પોટકે કંત્રાક્ટ મેં લગે હે, પુરિયાએ કહ્યું. નારણીઓ રેલવેના સ્લીપર બદલનારા કોન્ટ્રાક્ટરને ત્યાં કામ કરે છે અને એ કંઈ રેલવેનો કર્મચારી ન ગણાય તેની સ્પષ્ટ સમજ આ સ્ત્રીને છે તેવી મને નવાઈ લાગી. મેં હસીને કહ્યું, સાચી વાત છે, એ કંઈ રેલવેની નોકરી ન કહેવાય. ઓહિશ તો, કહેતી પુરિયા ઊઠી બાળકની પાછું ખોયામાં ટાંગ્યું અને પીઠ પર લટકાવ્યું. અમે આગળ ચાલતા થયા અને પુરિયાએ કહ્યું, સબન શૈતાન હોવે હે. તેના કથન વિશે મારે કંઈ કહેવાનું ન હતું. હું મૌન રહ્યો અને પુરિયા બોલતી ગઈ. નારાયણે લક્ષ્મીના પિતાને સમજાવ્યા કે પોતે સારા પગારથી કાયમી કામ પર છે, માલગાડીમાં બેસીને સ્લીપર અને પાટા લેવા મૂકવા ટિકિટ લીધા વગર જ છેક જબલપુર જઈ આવી શકે છે. મોટા સાહેબો તને નારણ કહીને બોલાવે છે, બસ પોતાની પુત્રીના સુખનો વિચાર કરતા પિતાને આનાથી વધુ શું જોઈએ. વળી 100 મરઘી તો બંગાની 3 માસની મુદત સામે નારણીઓ તો 1.5 માસમાં જ લાવી આપવાનો હતો. કા ભાઈ, પાટા પાસે વ્યાજે એડવાન્સ પૈસા તેને મળે જ. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: बुरी नहीं थी इश्क की मेरे, बस तेरे जैसे कुछ किरदार धोखेबाज निकले।
1: आ रक्षाबंधन मात्र भाई नी कड़ाई पर राखड़ी नहीं, पण गुजरात नी बहनों ना स्वावलंबन ना स्नेह थी बनावेली राखड़ी बंधाशे। बधाज तहेवारों मा आवतो भाई बहन ना संबंध नो पवित्र तहेवार एटले रक्षाबंधन।
2: आ रक्षाबंधन पर गुजरात महिला आर्थिक विकास निगम लिमिटेड महिला अने बाल विकास विभाग द्वारा आयोजित करयो छे राखी मेळो, ज्यां गुजरात राज्य ना तमाम जिल्लाओ नी बहनों ना स्वावलंबन ने प्रोत्साहन आपवा तेमना द्वारा उत्पादित राखड़ी तेमज घरगथ्थु अवनवी वस्तुओ ना प्रदर्शन सह जाण करवामां आवशे। तो आवो तारीख 14 थी 23 ऑगस्ट सवारे 11 थी रात्रे 10 वागे राखी मेळो ब्रह्मर्षि हॉल जहानारा बागनी पासे पालनपुर।
3: लक्ष्मीनो विवाह नारायणिया साथे थई गयो। बंगाए कोई झगड़ो उभो न कर्यो, ते मात्र एक वार लक्ष्मीना पिताने अने पछी नारायणियाने मळ्यो अने तेमने स्पष्ट समझावी आव्यो कि जो लक्ष्मी भूखे मरशे तेने पहेरवा ओढ़वानी खामी आवशे, लक्ष्मीना पैसामांथी નારણીઓ કંઈ વાપરશે કે તેને કોઈ પણ જાતનું દુઃખ દેશે તો બંગા નારણિયાને લક્ષ્મીના મા બાપના માથા ફોડી નાખશે। મેં તો કહું હું ઓ લખી કાજ માથા પહેલે ફોડ, પુરિયા જાણે બંગાને સામે ઊભો રાખીને કહેતી હોય તેમ હાથનો લટકો કરીને બોલી। એમાં લક્ષ્મીનું માથું શા માટે ફોડું, મેં પૂછ્યું। ઓઈજ તો ગઈ રેલવાઈ મેં બેઠણે, પુરિયા હસીને બોલી। આ આગળ કંઈ વાત થાય તે પહેલાં પાછળથી કોઈએ બૂમ પાડી, પુરિયા હો, અને અમે ઊભા રહ્યા। અમે પાછળ જોયું તો ઝુડકો લગભગ દોડતો આવતો હતો, આવતા વેતજ તે પુરિયાને વળતો હોય તેમ ઉગ્ર સ્વરે તેની ભાષામાં કંઈક કહેતો રહ્યો। પછી મને સમજાવ્યું કે પુરિયા કોઈને કશું કહ્યા વગર રામબલીના છોકરાને લઈ આવી હતી। કેન્દ્ર પર બાળકની શોધખોળ ચાલી, એ તો સારું થયું કે બીતુ બંગાએ પુરિયાને બાળક સાથે જતી જોયેલી। મેં પણ ઝુરકાનો સાથ આપ્યો અને પુરિયાને કહ્યું, આમ કોઈને કહ્યા વગર

0: કેમ ચાલી આવી અને પાછી છોકરાને ઉઠાવી લાવી? પૂર્યા કંઈ બોલી નહીં, પોતે કંઈ ખોટું કર્યું છે તેવું તેને લાગ્યું જ નહીં. અમારા બધા પર તેને ક્રોધ આવ્યો. તે ત્યાંથી પાછી આશ્રમ તરફ ચાલવા લાગી. કદાચ તેની આંખો ભરાઈ આવી હતી. જુરકો તેની પાછળ બબડતો ચાલ્યો. હું એકલો કીકાવેદને ગામ પહોંચવા સામેની ટેકરી ઓળંગવા કેડીએ ચડ્યો. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. ક્યાં જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.
2: કિકો વેદ ઘરે ન હતા, 2 દિવસ પછી આવવાના હતા. ગોરાણીને મેં મધ આપ્યું, થોડા પૈસા આપ્યા તો કહે એ વેદરાજને આપજો, મને ખબર નથી. ગોરાણીએ સુપરિયાના ખબર પૂછ્યા, તેના માતા પિતાને સંભાર્યા. મને થયું કે તે વનિતા વિશે કંઈક વાત કાઢે તો સારું, પણ તેવું ન થયું. હા, તેમણે બીતુબંગાને યાદ કરીને વનિતા વિશે કહ્યું, નારદીના છોકરા બિત્તુડો ને એનો ભાઈ. મને ચા આપતા ગોરાણી બોલ્યા, નારદીનો વર બંગાના જન્મ પહેલા તાવમાં મરી ગયો. વનિતા નારદીને પોતાને ઘરે લઈ ગઈ. વર વહુ બે જણા ખાદીવાળા અને નવો નવો આશ્રમ કાઢેલો. તે જેમ તેમ ગાડું ગબડાવે એમાં નારદી ને તેના બે છોકરા, પેલા બે પોતે અડધું ખાય ને આદિવાસીને ખવડાવે એવા કહી ગોરાણી ઘરકામે વળગ્યા. પાણીયારું સાફ કરતા વળી આગળ બોલ્યા, ગણેશ શાસ્ત્રીની ને સુરેનની ભાઈબંધી પાકી, એટલે વનિતાની છોકરી ગ્વાલિયરની મોટી નિશાળે ભણી. એ ભણી તોય પછી અહીંયા જ આવીને રહી. ગોરાણીએ કામ પૂરું કરીને મારા સામે બેસતા પૂછ્યું, રાત રોકાવાનો છે તો રોકાઈ જા, કાલે વૈદરાજ આવશે. કાલે વૈદરાજ આવશે? મેં પૂછ્યું. નહીં આવે, એને તો 2 દિવસ થશે જ, કદાચ 3 પણ થાય, પણ તું આવ્યો તો રોકાઈ જા. ના, મેં કહ્યું, જઉં ફરી ક્યારેક આવીશ, પાછું એકલો છું અને રસ્તો લાંબો છે. બીતુને સાથે લાવવો હતો ને, ગોરાણીએ કહ્યું. પછી હસીને બોલ્યા, એ બે ભાઈ આવે તો ભેગા જ આવે. નામે એવા પાડ્યા છે બીતુબંગા, બોલીને તોય એક જ નામ બોલતા હોઈએ એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, અને એમણે આગળ શું કહ્યું એ આપણે જાણીશું નાનકડા બ્રેક બાદ. ક્યાંય જતા નહીં, જોડાયેલા રહો રેડિયો પાલનપુર સાથે.
3: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4 FM.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
2: મીતુ બંગા બોલીએ તો એક જ નામ બોલતા હોય એવું લાગે, કહેતા ગોરાણીનો સ્વર આદ્ર થયો. તેમણે આગળ કહ્યું, ને છે એવું ભાઈ, બે જીવ એક જેવા છે. નારદી મરી ગઈ, વનિતા નહીં, છોકરી કોલેજ ભણે, બંગો માડ 3 વર્ષનો. આ તમારા વેદરાજ છોકરાને તેડવા ગયેલા કે અહીં લાવીને રાખું તો દવા ખાંડવા બાંધવામાં મદદરૂપ થાય, અને છોકરા પણ રખડે નહીં, પણ માળા ન આવ્યા. બીતુએ માં ઉછેરે એમ બંગાને ઉછેર્યો. એને કેળમાં તેડીને જંગલમાં ભટકાર કરે અને ક્યાંક જગ્યા ભાળી નથી કે છીણી હથોડા લઈને બેસે કાંક બનાવવા. ગોરાણીની વાતો સાંભળવાની મજા પડતી હતી, પણ મારે મોડું થતું હતું. વનિતાના આટલા ઉલ્લેખ પછી પણ તે ક્યારે ને ક્યાં ચાલી ગઈ તે વાત ન આવી તેવી મને નવાઈ લાગી અને થોડો વસવસો પણ રહ્યો. વૈદરાજ આવે ત્યારે ફરી આવીશ કહીને મેં રજા લીધી. પાછા ફરતા કોઈ વાહન ન મળ્યું. અંતે એક ડિલિવરી વેન ભાડે કરી ડ્રાઈવર પાસે બેઠો. એ પણ કેવો આનંદી હતો. રસ્તામાં કોઈ આદિવાસી મળે કે કોઈ પણ જતું આવતું મળે તો હાથ ઊંચો કરે, પછી મને કહે, મોજ મેં આવેંગે એ લોગ, સોચેંગે આજ ડ્રાઈવર સાહેબ, અને હમકો સલામ કરી. સાતવા મોડે મને ઉતારતો ગયો અને કહે, સલામ કે જઈયો, પછી મજાકમાં કહેતો હોય તેમ કહે, શેર હોતે હૈ ઇસ જંગલ મેં. તમે સાંભળી રહ્યા છો રેડિયો પાલનપુર પર ધ્રુવ ભટ્ટ લિખિત તત્વમસી. આવતા એપિસોડમાં આપણે ફરીથી મળીશું. ત્યાં સુધી મસ્ત રહો, વ્યસ્ત રહો અને સાંભળતા રહો.

0: રેડિયો પાલનપુર, આરજી અંજલિની સાથે.
1: મસ્ત રહો, વ્યસ્ત રહો, સ્વસ્થ રહો અને સાંભળતા રહો રેડિયો પાલનપુર 90.4.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખડી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88. ફરી એકવાર નંબર હું તમને જણાવું છું, 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

0: બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે એક એવું શાક બનાવશું જે તમારી પાસે ઘરમાં શાકભાજી ન હોય ત્યારે ગમે ત્યારે તમે આ બનાવી શકો છો અને એટલું જબરદસ્ત ટેસ્ટી બનશે કે તમે રોજ જમતા હશો એના કરતા વધારે ખાશો. ફ્રેન્ડ્સ, આ મસ્ટ ટ્રાય રેસીપી છે. સો બનાવવાનું શરૂ કરીએ. આપણને જોઈશે શેકેલી મોળી સીંગ. ફ્રેન્ડ્સ, મોળી સીંગ લેવાની છે, સોલ્ટવાળી નહીં લેતા. ને મોળી સીંગને તમારે ધીમા ગેસ પર શેકી કાઢવાની જ્યાં સુધી આવા લાઇટ બ્રાઉન કલરના સ્પોટ્સ ના આવે. સીંગને શેક્યા પછી ઠંડી કરવાની. ઠંડી થઈ જાય એટલે આ રીતે છીલકા કાઢી કાઢવાના છે. છીલકા કાઢીને મિક્સર ગ્રાઇન્ડરમાં અર્ધ કચરી વાટવાની છે. હવે અહીંયા અર્ધ કચરો ભૂકો કર્યો છે ફ્રેન્ડ્સ, પાવડર નહીં કરી કાઢતા, આવી અર્ધ કચરી રાખવાની છે. મોળી સીંગનો અર્ધ કચરો ભૂકો આપણને એક કપ જોઈશે. હવે એક વાટકીમાં લઈશું દહીં. દહીં 2 ટેબલસ્પૂન લેવાનું છે. હવે આપણે મસાલાની પેસ્ટ બનાવવાના છે. દહીંમાં લઈશું હળદર, ધાણા જીરું, લાલ મરચું તમારા ટેસ્ટ પ્રમાણે. હવે લઈશું કસૂરી મેથી. કસૂરી મેથીને 2 હાથે બરાબર ફાઇન રીતે થોડી રબ કરી કાઢવાની, તો એની ફ્લેવર બહુ જ સરસ આવશે. અહીંયા બતાવી છે પ્રમાણે રબ કરીને નાખજો ફ્રેન્ડ્સ. ફ્રેન્ડ્સ, સ્ટેપ બાય સ્ટેપ તમે આ ફોલો કરીને બનાવશો તો 10 મિનિટમાં તમારું સુપર ટેસ્ટી શાક બની જશે. હવે બધા મસાલા આપણે મિક્સ કરી લઈએ. સો અહીંયા આપણી મસાલાની પેસ્ટ તૈયાર છે. હવે આપણે હમણાં એને બાજુ પર મૂકી દઈશું ને હવે લઈશું એક પેન. પેનને ગરમ કરશું. પેન ગરમ થાય એટલે લેવાનું છે તેલ. હવે એડ કરશું રાઈ, જીરું ને લીમડો. અહીંયા મેં સૂકો લીમડો લીધો છે એટલે લીમડાને પણ મેં ક્રશ કરીને નાખ્યો છે. ને જો તમે તાજો લીમડો પણ લેતા હો તો ફ્લેવર માટે એને થોડા નાના નાના કટકા કરીને નાખજો. હિંગ એક વાર બરાબર બધું મિક્સ કરી લઈએ. હવે રાઈ અને જીરું તતડી જાય એટલે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી કાઢજો, કેમ કે હવે આપણે લઈશું સ્પાઇસીસ. ગેસની ફ્લેમ ધીમી કર્યા પછી હવે આપણે એડ કરશું આદુની પેસ્ટ, લસણની પેસ્ટ અને લીલા મરચાના બારીક બારીક કટકા કરજો. અને લીલા મરચા તમારા ટેસ્ટ પ્રમાણે નાખજો. હવે ખાલી ફ્યુ સેકન્ડ આપણે આને સોટે કરવાનું છે. ફ્યુ સેકન્ડ સોટે કર્યા પછી એડ કરશું કાંદા. અહીંયા લીધો છે એક મીડિયમ સાઇઝનો કાંદો અને એને પણ આપણે બારીક કાપી કાઢવાનો છે. હવે આપણે કાંદાને જ્યાં સુધી સોફ્ટ ન થાય ત્યાં સુધી સોટે કરશું. અને આને બહુ ટાઈમ નથી લાગતો, 1 મિનિટમાં તો કાંદો પણ સરસ સોફ્ટ થઈ જશે. તો અહીંયા કાંદો સોફ્ટ થઈ ગયો છે એટલે હવે આપણે એડ કરશું ટામેટાની પ્યુરી. ફ્રેન્ડ્સ, આપણે લેવાના છે 3 મીડિયમ સાઇઝના એકદમ લાલ ટામેટા લેવાના છે. તમે કાં ટામેટાની પ્યુરી બનાવો અથવા તો ટામેટાને છીણી કાઢો અથવા તો એકદમ બારીક કાપજો. 3 ઓપ્શનમાંથી તમે ગમે તે કરી શકો છો. સો અહીંયા મેં એની પ્યુરી બનાવી છે. સો તમે એકદમ બારીક કાપી કાઢશો અથવા તો છીણી કાઢશો તો પણ ચાલશે. ને ટોમેટોની પ્યુરી નાખ્યા પછી આપણે તરત નાખી દેવાનું છે સોલ્ટ અને મીઠું સ્વાદ પ્રમાણે લઈશું. હવે આપણે આ ટામેટાને 1 મિનિટ માટે કૂક કરવાનું છે. હવે અહીંયા 1 મિનિટ થઈ ગઈ છે એટલે હવે આપણે એડ કરશું મસાલાની પેસ્ટ. મસાલાની પેસ્ટ હવે નાખીને આપણે આને હવે 2 મિનિટ માટે કૂક કરશું. ફ્રેન્ડ્સ, એટલું ટેસ્ટી બનશે કે તમને ખાવાની મજા આવી જશે. જે દિવસે ઘરમાં શાક ન હોય તો તમે આ ઝટપટથી બનાવી શકો છો અને એન્જોય કરી શકો છો ભાત સાથે કે રોટલી કે પરાઠા કે ભાખરી સાથે. ખાવાની મજા આવી જાય, એક નવી વેરાયટી લાગશે. હવે એડ કરશું

કોથમીર કોથમીર આ રીતે પહેલેથી નાખી દેવાની એટલે એની ફ્લેવર પણ અંદર આવી જાય. જેમ જેમ તમે આને કુક કરશો એમ તેલ છૂટું પડતું જશે, કે ધીરે ધીરે તેલ છૂટું પડતું જાય છે. ફ્રેન્ડ્સ, મેં તેલ બહુ ઓછું વાપર્યું છે, તમારે જોઈએ તો તમે વધારે વાપરી શકો છો. સો અહીંયા 2 મિનિટ પછી તમે જોશો કે તેલ અહીંયા સેપરેટ થઈ રહ્યું છે. જ્યારે આવી રીતે તેલ સેપરેટ થાય ત્યારે આપણે એડ કરવાનું છે પાણી, ને આપણે ગરમ પાણી વાપરવાનું છે. સો અહીંયા મેં લીધું છે 1.5 કપ ગરમ પાણી. અને આ ગ્રેવી તમને પહેલા પતલી લાગશે ને પછી ધીરે ધીરે જેમ ઠંડી પડે એમ થીક થતી જાય છે. સો તમને જે પ્રમાણે જરા ઢીલું જોઈએ કે થીક જોઈએ એ પ્રમાણે પાણી એડ કરજો. પાણી નાખ્યા પછી બરાબર આપણે મિક્સ કરી લઈએ, અને એક વાર પાણીમાં બધા મસાલા મિક્સ થઈ જાય એટલે ટેસ્ટ કરી લેવાનું. અને ટેસ્ટ કર્યા પછી તમને જો કઈ જોઈતું હોય, તમારા ટેસ્ટ પ્રમાણે કઈ પણ એડ કરવું હોય તો તમે એડ કરી શકો છો. સુપર ફ્લેવરફુલ ગ્રેવી છે ફ્રેન્ડ્સ, તમને બહુ જ મજા આવશે ખાવાની. હવે આપણે આને એક ઉકળો આવવા દઈશું. આ શાક તમને કઈક નવી જ વેરાયટી લાગશે ફ્રેન્ડ્સ, જે ઘરમાં નાના મોટા બધા એન્જોય કરી શકશે. હવે અહીંયા એક ઉકળો આવી ગયો છે એટલે હવે આપણે આમાં એડ કરશું શેકેલી સીંગનો અધકચરો ભૂક્કો. સાંજે કઈ ચટપટું ખાવું હોય અને એ પણ ઝટપટ બની જાય એવું તો આ મસ્ટ ટ્રાય રેસીપી છે. એકદમ ટેસ્ટી પંજાબી જે રેસ્ટોરન્ટનું શાક ખાતા હો એવું જ લાગશે. સીંગનો ભૂક્કો ગ્રેવીમાં મિક્સ કરી લીધા પછી ફાઇનલી આપણે આમાં એડ કરશું ગરમ મસાલો. ગરમ મસાલો ફક્ત 5 ચમચી લેજો ફ્રેન્ડ્સ, 5 ચમચીથી વધારે નહીં લેતા. હવે સીંગનો ભૂક્કો અને ગરમ મસાલો નાખ્યા પછી હવે આપણે ફક્ત 2 મિનિટ આને આપણે કુક કરશું. ફ્રેન્ડ્સ, આ શાક બનાવીને તમે જ્યારે ખાશો ત્યારે તમને એમ થશે કે વધારે બનાવ્યું હોત તો મજા આવતે, એટલું જબરદસ્ત ટેસ્ટી છે. તો અહીંયા 2 મિનિટ થઈ ગઈ છે અને ફાઇન ઉકળો પણ આવી ગયો છે. હવે ગેસ બંધ કરતા પહેલા કોથમીર નાખી દઈએ. ગેસ બંધ કરી દેવાનો છે, હવે વધારે આને આપણે ઉકાળવાનું નથી. સો આપણું શાક અહીંયા રેડી ટુ સર્વ છે. એન્જોય કરો રાઈસ કે પરાઠા સાથે. આજે હું આ ખાઈ રહી છું મલ્ટીગ્રેન ભાખરી સાથે. એકદમ મસ્ત મસાલેદાર પંજાબી શાક જેવો આનો લુક છે. સો ફ્રેન્ડ્સ, આ શેકેલી સીંગનું શાક તમે પણ બનાવો, અને જો રેસીપી ગમી હોય કે જો તમને રેસીપી કેવી લાગી.

એટલે મારું દિલજીત દોસાંજ જેવું નથી કે અંગ્રેજી આવવા છતાં એવો ઢોંગ કરીએ કે અંગ્રેજી નથી આવડતું સોશિયલ મીડિયાને દેખાડવા માટે. પ્રોબ્લેમ એ જ છે કે મારું સ્ટ્રગલ સોશિયલ મીડિયા પહેલાનું હતું, એટલે લોકોને શું છે કે લોકોને એવું લાગે છે કે આ બધો નવો નિશાળીઓ છે, આ પ્રિવલેજ સોસાયટીમાંથી આવ્યો છે, પ્રિવલેજ પરિવારમાંથી આવ્યો છે. અને હું એ લોકોની વાતથી સહમત છું, હું પ્રિવલેજ છું.

0: ઘણો પ્રિવિલેજ કે મને એવી સ્ટ્રગલ્સ જોવા પડી છે, એવી આર્થિક સ્થિતિઓ જોવા પડી છે, જોવા મળી છે, કે એવા અપ્સ એન્ડ ડાઉન્સ જોવા મળ્યા છે જે બીજા કોઈને જોવા નહીં મળે. એટલે અગર અંબાણી સાહેબ આવી પણ મને કહેશે ને કે હું તારા કરતા વધારે પ્રિવિલેજ કહું, તો હું કહીશ ના, હું વધારે પ્રિવિલેજ છું. કારણ કે મારા આખા કાર્યકાળની અંદર, મારા આખા જીવનની અંદર જે મનન 16 વર્ષ 17 વર્ષનો હતો, જે અત્યારે 37 વર્ષનો છે, એ જે આખી મારી જર્ની રહી છે,
1: આર્ક,
0: એ જે આર્ક રહ્યો છે, કેરેક્ટર આર્ક,
1: કેરેક્ટર આર્ક,
0: એ પિક્ચરથી ઓછો નથી. અને મારા કરતા વધારે મારી વાઈફ અથવા તો મારા નજીકના અંગત મિત્રો તમને વધારે એનું વર્ણન કરી શકે છે. કારણ કે આ તો પેલું ખુદ કે મું મિયા મીઠું થઈ જશે.
1: એમની સાથે એક સેપરેટ એપિસોડ કરીશ આપશે. પણ સંઘર્ષ શ્રી પ્રતિવસતે,
0: હા,
1: જ્યાં સંઘર્ષ છે ત્યાં સિદ્ધિ છે.
0: બિલકુલ.
1: અને મજા એ સંઘર્ષ થી સિદ્ધિ સુધીની છે. જે લોકોને સીધી સિદ્ધિ મળે છે એમાં બહુ મજાઓ આવતી નથી.
0: મને એવું લાગે છે કે સંઘર્ષ કોઈ દિવસ પતતો નથી. સંઘર્ષ ને તમે કઈ હદ સુધી સ્વીકારો છો, કારણ કે સંઘર્ષ એ પ્રોસેસનો એક ભાગ જ છે.
1: કરેક્ટ.
0: અત્યારે મારે સંઘર્ષ પત્યો નથી, કારણ કે હું જે મારી ક્ષમતા જોઉં છું, જે લેવલ પર હું પોતાને આજની તારીખમાં જોઈ શકું છું, કે જે મારી વિચારધારા છે, મારું એમ્બિશન છે, એને હું કદાચ 20-30% જ હજુ સુધી એના તરફ
1: એક્સપ્લોર થઈ શકે. હા, તો સ્કૂલ પછી કોલેજ પૂરી કરી કે મારી જેમ ડ્રોપ આઉટ થાય?
0: કોલેજ પૂરી કરી, આ તો મેં કશે જ નથી કીધું. આ તો બહુ ઇન્ટરેસ્ટિંગ પ્રશ્ન પૂછ્યો તમે. હું છું બેચલર્સ ઇન, ના ના છે છે, હું છું બેચલર્સ ઇન કોમર્સ.
1: ઓકે.
0: અને લગ્ન મારા થયા 18 નવેમ્બર 2010. 2010 સપ્ટેમ્બરમાં, વિદ્યાની બર્થડે 24 સપ્ટેમ્બરે છે, 2010 એની બર્થડેના 2 દિવસ પછી મને ફોન કર્યો. મેં કીધું, વિદ્યા આપણે નવેમ્બરમાં લગ્ન છે, પણ એક વાત તને કહેવાની રહી ગઈ છે, મેં તને નથી કીધી, એક વાત તારાથી સંતાવીને રાખેલી, કે મારે હજુ 11 KTO
1: ક્લિયર કરવાની
0: બાકી છે. એટલે તમે વિચાર કરો કે મારા લગ્નના 2 મહિના પહેલા મેં મારી થનારી પત્નીને એવું કીધું કે હજુ તારો હસબન્ડ ગ્રેજ્યુએટ નથી.
1: ક્યાં બાત હે,
0: તમે વિચાર કરો એનું રિએક્શન જુઓ.
1: અને એ પણ અનાવિલ, જેમાં જનરલી ભણતરનું ખૂબ મહત્વ છે.
0: એટલે ફરજી અનાવિલ કહેવા વાળી સૌથી પહેલી વ્યક્તિ મને વિદ્યા છે.
1: ઓકે. એ ક્યાં મળે, ભાભી ક્યાં મળે?
0: સુરતની છે.
1: ઓકે. એટલે ક્યાં મળ્યા, કેવી રીતે મળ્યા, અને ક્યાં કુછ ક્યાં હુઆ?
0: ઓકે, તો હું તમને ત્યાંથી શરૂઆત કરું અને પછી આનું આપણે કલ.
1: અને તમે સાંભળતા રહેજો, વચ્ચે જો અવાજ કેવું જાય તો કહેજો, કારણ કે કલાકારોનો અવાજ દબાવવાની જનરલી દરેક સમાજમાં ખૂબ કોશિશ થતી હોય છે.
0: કોઈ નહીં, હવે સોશિયલ મીડિયા જે કસે અવાજ નહીં દબાય, તમે દબાવશો તો બીજો એક યુટ્યુબ પર જે બોલ લઈશ એવું છે. પણ હું રેડિયો મિર્ચીમાં હતો.
1: ઓકે.
0: એટલે 17 વર્ષે 12th પાસ કર્યું મેં 72.5%.
1: પપ્પાને આપેલા પ્રોમિસ.
0: હા. અને પપ્પાએ બાઇક ની બધું જ આપીને જતા રહ્યા, પણ પછી મમ્મી એના ઉપર કબજો રાખ્યો. પછી પણ મમ્મીએ બાઇક અપાવી પણ પપ્પાના પ્રોમિસ પ્રમાણે. અને 72.5% સ્ટેટિસ્ટિક્સમાં 99 આવ્યા અને અકાઉન્ટ્સમાં 80. એટલે આપણે વિચાર્યું કે આપણે સીપીટી કરીએ, સીએ. એટલે સીપીટી મેં કર્યું. મમ્મીને એવું કે સીએ કરી શકે આટલો 72% આવ્યા, એટલે મમ્મીને એવું કે સીએ કરશે એટલે બ્લેક નું વ્હાઈટ થશે. પણ એમાં પછી એગ્રીગેટમાં રહી ગયો, 98 પતી ગયો, એટલે પછી સીએ છોડી દીધું અને બીકોમ શરૂ કર્યું. હવે જયારે હું 19 નો થયો ને, ત્યારે મારા મિત્રોએ જ મને આગ્રહ કર્યો કે મને રેડિયો મિર્ચી ના ઓડિશન ચાલે છે, તું આટલો ફની છે. એક બહુ ઇમ્પોર્ટન્ટ પાર્ટ તમને કહેવાનું રહી ગયું કે 2005માં પપ્પા ગુજરી ગયા ને, એના પછી હું ને મમ્મી જૂન મહિનાથી શરૂ થયેલું ગ્રેટ ઇન્ડિયન લાફ્ટર ચેલેન્જ, જેમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ, જેમાં સિદ્ધુ અને સુમન, શેખર સુમન વર ધ જજીસ, અને એમાં રાજુ શ્રીવાસ્તવ, સુનિલ પાલ અને આપણો એહસાન કુરેશી ને આ બધા. અને એ જોઈને મેં સમય વિતાવ્યો. અને એ જ સમયે રસલ પીટર્સનું પણ સ્પેશિયલ આવ્યું હતું, કોમેડી સેન્ટ્રલ વાળું, જે મેં ઇન્ટરનેટ પરથી ઇલીગલી ડાઉનલોડ કરીને જોયું હતું. ઇલીગલી કર્યું, કારણ કે એ વખતે ટોરન્ટ ચાલતું હતું ને.
1: ઓકે. હા.
0: અને મને કોઈ કહેવામાં શરમ નથી આ વસ્તુ. મને રસલ બીટર થોડી કશું કહેશે,

0: esto. હું સો મારે મારા મમ્મી માટે ધેટ વોઝ
1: ધ ટાઈમ
0: ટુ
1: કમ આઉટ ઓફ ધ શોક.
0: હા, એટલે સ્ટેન્ડ અપ કોમેડી વોઝ વેરી ક્લોઝ. ત્યારથી જ મને બહુ જ ગમવા લાગ્યું આર્ટ ફોર્મ, કારણ કે એ એકમાત્ર સ્ટેન્ડ અપ કોમેડી આર્ટ ફોર્મ છે જેમાં તમને તમારી કળા પર ફૂલ કંટ્રોલ છે. આજે તમારી દીકરી આપણો પોડકાસ્ટ રેકોર્ડ ડિરેક્ટ કરી રહી છે અને શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન કમલેશભાઈ,
1: કમલેશભાઈ, રિતેશ,
0: રિતેશભાઈ, પછી સુનિલભાઈ ને
1: સુનિલ,
0: આ બધા ઉપર ડિપેન્ડન્ટ છે કે એ બરાબર શોટ લેશે, એ બરાબર કેમેરા સેટ કરશે. શી ઇઝ ઓલસો ડિપેન્ડન્ટ ઓન ધ સન, રાઈટ? એવી રીતે તો હું પણ ડિપેન્ડન્ટ છું મારા લાઈટ વાળા સાઉન્ડ વાળા પાસે.
1: આઈ એમ ડિપેન્ડન્ટ ઓન ડોટર, શી ઇઝ ડિપેન્ડન્ટ ઓન સન.
0: પણ સ્ટેન્ડ અપ કોમેડી એકમાત્ર આર્ટ ફોર્મ છે જેમાં 90% નો કંટ્રોલ તમારી પાસે છે.
1: કરેક્ટ.
0: કે તમે સ્ટેજ પર શું બોલશો, કઈ જગ્યાએ પોઝ લેશો, કઈ રીતે બોલશો. તમને કોઈ ઉપર કહેનારું છે જ નહીં કે તું આવું બોલ, તું આવું ના બોલ, તારે આવી રીતે કરવું પડશે, આવી રીતે એક્ટ કરવું પડશે, એવું કોઈ જ નથી. એટલે મને કંટ્રોલ બહુ ગમ્યો કે સાલું એવી એક કળા કે જેમાં
1: આપણા જાતમાં હોય,
0: આપણા જાતમાં હોય, આપણે જ રમી શકીએ. એટલે સ્ટેન્ડ અપ કોમેડી બહુ નજીક હતું અને હું સ્કૂલના ટાઈમમાં પણ મિમિક્રી ટીચરોની બહુ કરતો હતો. સ્કૂલના એન્યુઅલ ફંક્શનમાં ટીચરોની સામે જેમની મિમિક્રી કરી.
1: ઓકે.
0: અને આઈ વોઝ અ ક્લાસ ક્લાઉન નાનપણથી.
1: સો હુ વોઝ યોર ફેવરિટ ટીચર હુમ યુ યુઝ ટુ મિમિક?
0: મારા ફેવરિટ ટીચર ઘણા બધા. એક મારા પીટીના સર રંજીત સર, અદભુત સર. એ ખાસા લાંબા, લાઈક 6'5" ઓર સમથિંગ હતા.
1: ઓકે.
0: અને આવે સ્પ્લેન્ડર પર, એટલે એ જયારે સ્પ્લેન્ડર પર આમ ચલાવે ને તો આમ સેજ વધારે વળી જાય ને તો એમનું ઘૂંટણ લાગી જાય ગવર્નર ને. આઈ લવ ધ વર્ડ ગવર્નર, ભાઈ.
1: ગવર્નર, યસ,
0: ગવર્નર બહુ સુંદર શબ્દ,
1: એકદમ મસ્ત, આપણી જનરેશન નો શબ્દ છે.
0: અને એ પછી
1: લીવર પર પગ દબાવો ને
0: પછી એમની
1: પછી સમજાયું કે લીવર જાતે દબાય અથવા ફૂલે.
0: પણ રંજીત સર છે ને એ બહુ જ ઇન્ટરેસ્ટિંગ વ્યક્તિ હતા, કારણ કે પનિશમેન્ટ આપવામાં પણ બહુ યુનિક હતા. બેન્ડ ડાઉન કરાવે ને તમારા બરડા પર ચોક મૂકે ને કે આ ચોક પડ્યો છે ને તો ધીબેડી ના,
1: અંગ્રેજોના જમાનાના હશે.
0: અને એ લિટરલી માઇક ટાયસન હતા અમારા સ્કૂલના, કે એક સેકન્ડમાં 3 પંચ વાગી જાય તમને ખબર ના પડે ધબ ધબ ધબ શું થઈ ગયું, એકદમ હલી જવાય તમારાથી. અને વેરી સ્ટ્રિક્ટ સર. તો એ પીટી સરના મારા રંજીત સર બહુ ફેવરેટ હતા, કારણ કે એ પહેલાથી જેન્ડર ઇન્ક્લુઝિવ હતા.
1: ઓકે.
0: એ મને જોઈને કે એ ગધેડી અહીંયા.
1: ઓકે.
0: તો અને એમનાથી જ આપેલું જતી રેજે મને આમ અહીંયા લાફો મારે જતી રેજે એવું કે, એટલે ત્યાંથી જતી રેજેની શરૂઆત થઈ, જે મારો
1: પંચલાઈન
0: બહુ તક્યા કલામ ફ્રેઝ છે. અને એના પછી જયારે આ રેડિયો મિર્ચીના ઓડિશન થતા હતા ત્યારે મારા મિત્ર એવું કે આ જોકર જ છે ભાઈ, તું ટ્રાય.
1: રંજીત સર ની એક આઈટમ કહો.
0: રંજીત સર ની
1: રંજીત સર ની એક આઈટમ.
0: રંજીત સર, રંજીત સર સાથે વ્યાસ સર પણ છે. તો વ્યાસ સર પીટી ના સર છે પણ હવે ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ છે, હવે બોલે ગુજરાતીમાં. તે હું અમારો ક્લાસરૂમ છે ને બીજા માળે હતો, બીજા માળે છે ને બહાર આવી રીતે હમણાં જે રીતે અહીંયા વાંદરા આવ્યા હતા ને, ઝાડ પર અમુક વાંદરા આવ્યા, લીમડી હતી ત્યાં, તો લીમડી પર વાંદરા આવ્યા. બીજા આમ છે ધ્યાન જાય તમારું, હું બહાર જોઈ રહ્યો હતો. ટાકું કરીને મને અહીંયા ચોક વાગ્યો. વ્યાસ સર મને કે Why are you looking at those monkeys when I'm here? Nindu sahib. એટલે આવું થતું હોય છે. પછી વ્યાસ સર એવું પણ કરે ઘણી વખત કે એમણે શું કીધું કે સર ને કોઈ પૂછ્યું કે સર હાઉ મેની ચિલ્ડ્રન ડુ યુ હેવ? સર કે આઈ હેવ 2 daughters, બોથ આર ગર્લ્સ. આપણે એ ટાઈમે હસી રાખતા હતા, પણ 2025 ખબર પડે છે કે સર કેટલા દીર્ઘ દ્રષ્ટિ વાળા છે. ચોખવટ કરવી પડે આજની તારીખમાં કે હજુ ગર્લ્સ જ છે, કાલનું ખબર નહી. કોઈને અંદરથી પુરુષ ફીલ થાય, કોઈને બિલાડી ફીલ થાય, કે ખબર નોર્થ અમેરિકામાં તો ખાસ ચોખવટ કરવી પડે મા બાપે. હે, બટ એનીવે, સો આ ફેઝ હતો અને આ બધા અખતરો હું કરતો હતો. અને ચાંદની મેમ, જાગૃતિ મેમ, રંજ

0: अजित सर, चौहान सर, व्यास सर, बद्दानी हूँ.
1: दे ऑल वेर योर इंस्पिरेशन.
0: यस, आई थिंक ए लोकोए मने झेलियो छे.
1: ओके,
0: ए लोकोए मने दमदाटी आपी छे. जे ते टाइमे जरूरी हती ए टाइमे दमदाटी आपी छे. मने साची शिखामणो पण आपी छे एमनी रीते. आजनी तारीखमां एने लोको अब्यूज के टॉक्सिक ने एवा बधा शब्दोनो प्रयोग करी शके, पण मने एवुं लागे छे के एवुं नथी के हुं એવું કહું છું કે આજના બાળકોને મારો, એવું નથી કહ્યું. પણ જે તે ટાઈમે જે પદ્ધતિઓ હતી એ ટાઈમે સાચી હતી.
1: ત્યાંથી રેડિયો મિર્ચી.
0: હા, પછી રેડિયો મિર્ચીનો ઓડિશન આપ્યા અને આઈ વોઝ અ બેકઅપ. મારા પહેલા જે વ્યક્તિ સિલેક્ટ થયેલો, કોણ થયેલું મને ખબર નથી હજુ સુધી, એને ના પાડી દીધી.
1: ઓકે,
0: એટલે પછી મને નોકરીનો ઓફર આવી.
1: સમબડી ઇઝ લોસ ઇઝ સમબડી ઇઝ ગેઇન.
0: યસ. So I'm thankful to that person. And 2nd of January 2007, હું ઇન્ટરસિટી બસમાં
1: વડોદરાથી
0: અમદાવાદ ગયો. રેડિયો મિર્ચી આનંદનગર જ ને?
1: આનંદનગરમાં.
0: હા, ત્યાં ટાઈમ્સ ઓફ ઇન્ડિયા અને રેડિયો મિર્ચીના બાજુબાજુમાં ટાવર છે મોટો, ત્યાં ગયો. ત્યાં પહેલી વખત
1: આશ્રમ રોડ પર.
0: ના ના, આશ્રમ રોડ પર આનંદનગર. આપણે પેલું સીસીડી જયારે હતું ને એના ગલીમાં અંદર, તો ત્યાં પહેલી વખત આરજે જાનવીને મળ્યો અને હિરેનને મળ્યો, જે અત્યારે
1: હિરેન પટેલ.
0: હા, હિરેન પટેલ
1: એચપી.
0: યસ, એચપી. એ ખાસ મિત્ર મારો, વન ઓફ ધ મેન્ટર્સ ડ્યુરિંગ માય રેડિયો ટાઈમ.
1: ઓકે.
0: અને એ લોકોએ પહેલા જ દિવસે મારી સાથે એટલી બધી પ્રેન્ક કરી, એટલી બધી મસ્તી ધમાલ કરી, બહુ મજા આવી.
1: રેડિયો મિર્ચીને લોન્ચ હોય.
0: હા, અને ત્યારે પહેલી વખત વિદ્યાને જોઈ. 2nd of January 2007.
1: શી વોઝ ઓલસો વર્કિંગ ધેર?
0: યસ.
1: ઓકે.
0: શી વોઝ નોટ વર્કિંગ ધેર. She got selected in Surat.
1: Okay.
0: તો એ સુરત થી આવી, હું વડોદરા થી આવ્યો અને પહેલી વખત અમારી નજર મળી.
1: Okay.
0: પહેલા 3-4 મહિના પછી અમારી ટ્રેનિંગ આખી થઈ માયકામાં. 15 દિવસ માટે અમને માયકામાં સિલ્વર ઓકમાં રોકાવેલો. એની અંદર અમે રોકાયા હતા અને સપના વ્યાસ થી લઈને તાપસ સેન, જે રેડિયો મિર્ચીના દિગ્ગજો કહેવાય, એ લોકોએ અમને ટ્રેન કર્યા.
2: હેલો, હાઈ.
0: અમને એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રી નું ઇન્ટ્રોડક્શન કરાવ્યું, જેમને કઈ ખબર નથી કે આ બધું કઈ રીતે થાય છે, સોફ્ટવેર કઈ રીતે ચાલે છે, ને ક્રિએટિવ રાઇટિંગ કઈ રીતે કરવાનું, ને કઈ રીતે બોલવાનું, કઈ રીતે પ્રેઝન્ટ કરવાનું. 2-3 મહિના તો પહેલી વખત તો જોયો તો આ કોણ છે ગાડીઓ વિદ્યાને એવું થયું હશે. કારણ કે એ વખતે શું છે કે ભારતીય છોકરાઓને ખાલી છોકરો બનતા જ શીખવાડે છે લોકો.
1: હા,
0: પુરુષ બનતા કોઈ શીખવાડતું
1: નથી.
0: અને પુરુષ બનીને કઈ રીતે સ્ત્રીઓ સાથે, છોકરીઓ સાથે વાત કરવું, એ તો જરાય નથી શીખવાડતું.
1: હજી પણ નથી શીખવાડતું.
0: હજુ પણ
1: નથી શીખવાડતા.
0: આ તો મને મારું ભાગ્ય સારું છે કે મને મારું નસીબ સારું છે કે ભાઈ વિદ્યા જેવી છોકરી મળી જીવનની અંદર, કે જેના કારણે હું એક બોયથી પુરુષ બન્યો. એટલે 3-4 મહિના થયા પછી અમે માયકામાં ટ્રેનિંગ લીધું પોતપોતાના ઘરે અને ત્યાં સુરતમાં.
1: તમારું સિલેક્શન વડોદરા માટે થયું?
0: વડોદરા માટે. વડોદરા ઇવનિંગ શો.
1: ઓકે.
0: આઈ વોઝ ધ યંગેસ્ટ રેડિયો જોકી
1: ઓફ ધ ગુજરાત,
0: ઓફ ધ કન્ટ્રી.
1: ઓ,
0: ટુ ડુ અ પ્રાઇમ ટાઈમ શો.
1: આઈ વોઝ ઓન્લી નોન ગ્રેજ્યુએટ,
0: ઓન્લી 19 યર્સ ઓલ્ડ.
1: વાવ.
0: 19 યર્સ ઓલ્ડ અને હું પ્રાઇમ ટાઈમ બમ્પર ટુ બમ્પર શો કરી રહ્યો છું, જે પછી નામ ચેન્જ થઈને કેટલી કલ્ચર થયું.
1: ઓરિજિનલ બમ્પર ટુ
0: બમ્પર ટુ બમ્પર. મારું નામ સૌથી પહેલું એન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીમાં બમ્પર મેન મનન.
1: ઓકે.
0: અને
1: કોણે આપ્યું હતું?
0: મેં પોતાને જ
1: આપ્યું. પોતે જ આપ્યું
0: હતું. હું સુપરમેન એટલે આપણે બમ્પર મેન. પોતાની જાતને દરેક છોકરો હીરો તો ગણે.
1: ઓબ્વિયસલી.
0: એટલે મેં હીરો પોતાની જાતને આ એક ટેગ આપી દીધો છે. બહુ સરસ. બમ્પર મેન મનન. આજની તારીખમાં બી ઘણા બધા લોકો એને કહે તમારું બમ્પર ટુ બમ્પર થી અમે સાંભળીએ છીએ. એટલે સારું લાગે કે લોકોએ આ જર્ની જોયેલી છે. અને 6-1 મહિના થયા.
1: અને ભાભી ત્યાં કયો શો કરતા હતા?
0: વિદ્યાભાઈ ખૂબસૂરત.
1: ખૂબસૂરત
0: એ બપોરના 11-2 નો લેડીઝ પ્રોગ્રામ, કે જેમાં બ્યુટી, ફેશન ટિપ્સ, કુકિંગ ને ન્યૂઝ ને બધું, જનરલ નોલેજ ની પણ વાત થાય, પણ બેઝિકલી કેટરિંગ ટુ હાઉસવાઇફ્સ.
1: ઓકે.
0: કે જે ઘરે રાંધતા સાંભળે એ ટાઈપ, કોન્ટેસ્ટ રન કરાવે બધું. તો પછી 6-1 મહિના થયા, અમે બંને વાત કરતા હતા. એ ટાઈમે અમારા પાસે નોકિયા 1100 નું ડબલ્યુ હતું. એના પછી બી એવું જ કઈ હતું. અને SMS પેકમાં વાતો થતી હતી.

0: પછી ફોન પર વાત થવાની શરૂ થઈ, કલાકો સુધી વાતો કરીએ. ને પછી મેં એને પ્રપોઝ કર્યો. અને પહેલી વખત કોઈ છોકરીએ પ્રપોઝલ એક્સેપ્ટ કર્યો મારો.
1: એ પહેલા બી કરી હતી લોકોને, એટલે બીજી છોકરીઓને?
0: પહેલા બહુ બધી છોકરીઓને.
1: એટલે તમે કીધું પહેલી વાર.
0: મને હજુ પણ યાદ છે એક છોકરી જેનો હું ઘણો પ્રેમ કરતો હતો એ સમયે, એના લગ્નમાં ગયેલો મારા પરમ મિત્ર સાથે, સંકિત સાથે. અને મારા કરતા વધારે સંકિત રડેલો કે મને એને જોઈ કેમ નથી શકતી, તું એને આટલો બધો પ્રેમ કરે છે, તને જોઈ નથી શકતી, આ બીજા ના, પણ આપણે એને લઈ જઈએ ભાઈ. એવો સંકિત મારો એટલો ગાંડો ફ્રેન્ડ, એટલો ગાંડો મિત્ર.
1: વડોદરામાં?
0: વડોદરામાં. હવે અમદાવાદ શિફ્ટ થઈ ગયો છે.
1: સંકિત શું નામ?
0: સંકિત શાહ.
1: ઓકે.
0: જૈન છે.
1: જુમાનાનો હસબન્ડ?
0: ના ના, એ અલગ.
1: એ અલગ. એનું નામ પણ?
0: હા, સંકિત. એ અલગ. સંકિત જુમાના પણ મિત્રો જ છે. સંકિત આ તો મારો એકદમ બાળપણનો ગાઢ મિત્ર, જે હજુ સુધી પણ એવો ગાઢ મિત્ર
1: છે.
0: એટલે એના માટે આપણે અલગ વાતોનું સેશન કરવું પડશે, ખાલી સંકિતની વાતો માટે. એટલે પછી હું વિદ્યાને પ્રપોઝ કર્યું, એને પ્રપોઝલ એક્સેપ્ટ કર્યું. અને એના પછી અમે વાતો કરવાનું શરૂ કર્યું, ડેટિંગ શરૂ કર્યું. મને પહેલી વખત મને મેં જોયું મારા ઘરની અંદર આટલું મોટું ગિફ્ટ બોક્સ આવ્યું છે મારા બર્થડે દિવસે, 2007 19 ઓક્ટોબર. આટલું મોટું ગિફ્ટ બોક્સ, એમાં અલગ અલગ ગિફ્ટ આપી. એમાં એક બુકલેટ આવી, ડર્ટી જોક્સ.
1: ઓકે.
0: કારણ કે હું એના સાથે પેલી ડબલ મિનિંગ વાળી જોક્સ બહુ કરતો હતો, કે વિચિત્ર જોક્સ ઇમ્પ્રેસ કરવા માટે જે છોકરાઓ કરે ને યુઝ્યુઅલી છોકરીઓને,
1: એ તમામ પ્રકારની.
0: પછી એને એક રેડિયો મોકલેલો.
1: અરે વાહ.
0: જે એક છોકરો આમ હોલ્ડ કરીને, એટલે એક અલગ પ્રકારનો શોપીસ રેડિયો હતો. અને 2007 થી 2009 અમારું 2 કે 3 વાર બ્રેકઅપ થયું. હા, કે જેમાં એવું વિચાર્યું કે હવે થશે કે નહીં.
1: અને જવાબદાર?
0: કારણ કે સાઉથ ઇન્ડિયન ને, એ તમિલિયન.
1: ઓકે.
0: તો એ બેંગ્લોરની છે, પણ બોર્ન એન્ડ રેઝ્ડ ઇન
1: સુરત.
0: સુરત. એટલે મેઈન રીઝન તો એ જ હતું કે મારા સસરાની તબિયત એ ટાઈમે નહોતી સારી, જ્યારે હું એમના અંકલ કરીને બોલાવતો હતો. અને એક છોકરી ખાસ સુરતથી વડોદરા, મને એના પપ્પાની જે કંપની બાટલી બોયમાં એ કામ કરતા હતા, અને એમના મિત્રો વડોદરા રહેતા હતા, તો વિદ્યાના પપ્પા મિસ્ટર જાનકી રમન એ જ્યારે આવ્યા વડોદરા, તો વિદ્યા પણ કીધું કે હું પણ આવું છું સાથે. અને એક છોકરી બહુ એક શહેરથી બીજા શહેર પોતાના બોયફ્રેન્ડ ને ટ્રાવેલ કરીને મળવા જવું, એ ટાઈમે કોઈ સાંભળ્યું નહોતું.
1: કરેક્ટ.
0: કે એવું કોણ કરે, કઈ કઈ છોકરી કરે,
1: રોમાંચિત થઈ જવાય એવી રોમેન્ટિક ઘટના છે.
0: એટલે હું ગાંડો પ્રેમમાં પડી ગયો.
1: ભગવાઈ જવાય.
0: ધીસ ઇઝ લાઈક
1: ક્રેઝી.
0: કે આવો નપાવટ નાલાયક છોકરાને આટલો બધો પ્રેમ કઈ રીતે કોઈ છોકરી કરી શકે? અરે હું હતો નપાવટ, હું નાલાયક હતો, એટલે એના સાથે સારો હતો, પણ એ જોઈ શકે છે કે મારું આખું જે અન્ડરસ્ટેન્ડિંગ હતું એ અલગ હતું. અને પછી વાત ધીરે ધીરે આગળ વધી, અને પપ્પાની તબિયત નથી સારી રહેતી એના પપ્પાની, એટલે પછી એને કીધું કે પપ્પાને આ ટાઈમે કહીશું તો પપ્પાને સારું નહીં
1: લાગે.
0: અને હી વોઝ જેન્યુઅનલી ઇન અ વેરી બેડ શેપ એટ ધેટ ટાઈમ. એટલે પછી પ્રોબ્લેમ થયો, ઇસ્યુ થયો, અને બહુ રડારડ કર્યું મેં, બ્રેકઅપ થઈ ગયું. અને 6 મહિનાનો એક મોટો લાંબો ગાળો રહ્યો. એ લાંબા ગાળાની અંદર અમારી પંચાયત અમારા કરતા વધારે અમારા મિત્રોને થવા લાગી કે તમે એને કેમ બ્રેકઅપ કર્યું, બહુ થોડી હોય, કોઈ બીજાના લગ્નમાં અમારી વાત ચાલી રહી છે. અને પછી ખબર નહીં, કારણ કે અમારા બંનેની જે કોમન ફ્રેન્ડ છે હિરલ, એને કશેથી કંઈક જન્માક્ષર કઢાય અમારા, ને કશું હતું બનાવી લે છે પણ હિરલ દેસાઈ, અને એને જન્માક્ષર પહોંચાડ્યા કે વિદ્યાને. વિદ્યાએ મને એક દિવસ માર્ચમાં ફોન કર્યો કે તું સુરત આવને, પહેલી વખત એને આટલા વર્ષોમાં કીધું,
1: 6 મહિના પછી ના બ્રેકઅપ પછી.
0: હા, પછી એક બે વખત વાત થઈ. મને એ પણ ખબર છે કે એ કોઈને ડેટ કરી છે, ત્યારે હું પણ કોઈને ડેટ કરી રહ્યો. અને પછી એકદમ દીનો બોલાયો, અને સીસીડીમાં સવારના પેલો કોફી મશીન સાફ કરી રહ્યો છે, ત્યાં એ પોતાના નીસ પર જઈને મને પ્રપોઝ કરે છે મેરેજ પર.
1: અચ્છા, શી પ્રપોઝ્ડ યુ નાઉ?
0: શી પ્રપોઝ્ડ
1: મી? ઇટ્સ,
0: હા, એટલે જે જે જેન્ડર હક આટલા વર્ષોથી એક પુરુષનો હતો,
1: હા,
0: એ ટ્રુ ફેમિલી

0: ની જેમ વિજય બ્રેક કરીને એ હક
1: એમના નિસ પર
0: એના નિસ પર જઈને મને પેલો આમ ભાષણ ઘસી રહ્યો છે કે સવારે 9 વાગે શું ચાલી રહ્યું છે અમારે સીસીડી કેફે માં. અને હું ત્યારે સ્તબ્ધ થઈ ગયો અને ઓબ્વિયસલી મેં હા પાડી. અને પછી અમે લોકો બહાર ચાલીને જઈ રહ્યા હતા, વી કિસ ટીચ અધર, વી હગ ટીચ અધર, અમે બહાર જઈ રહ્યા હતા. અને ત્યારે મેં વિદ્યાને પૂછ્યું, 10-1 મિનિટ થઈ, 5-10-15 મિનિટ થઈ આ પ્રપોઝલના, યસ કીધું. અને પછી મેં કીધું કે વિદ્યા, પણ હું હજુ એને ડેટ કરી રહ્યો છું, દેટ્સ ઓલ્સો સિરિયસ. મને ચિંતા થઈ પેલી છોકરીની
1: જેની સાથે યુ આર ડેટિંગ.
0: હા, કારણ કે શી વોઝ ઓલ્સો નાઇસ ગર્લ. કારણ કે એમાં શું હોય કે તમે એક બ્રેકઅપ થાય પછી બીજી છોકરી સાથે તમે પહેલા બ્રેકઅપની વાત કરો, એ છોકરાઓની પેટર્ન હોય કે પેલીએ મને દોગો આપ્યો, કે પેલીએ મારી સાથે આવું કર્યું, કે પેલીએ. પણ મારું થોડું ઊંધું હતું, મારું ઓલવેઝ કેવું હતું કે જે મારું ફર્સ્ટ હતું જ્યાં સમકી તે રડારડ કર્યું, એ આઈ એમ સ્ટીલ વેરી હેપી ફોર હર. એના લગ્ન થયા ત્યારે મેં એને દ્વેષની દ્રષ્ટિએ નથી જોયો.
1: That's her life. Haan. That's her choice.
0: ઠીક છે હવે. તો
1: રમેશ પરેખનો શેર યાદ આવે મને, એમ ના કહીએ રમેશ કે આજ વરસાદ નથી, બધાના ભાગ્યમાં હોતું નથી પલળવાનું.
0: વાહ, મારા ભાગ્યમાં હું વધારે પલળી ગયો છું. તો પછી મેં કીધું કે આ આનું આવું છે તો શું કરવું જોઈએ. અને દેટ્સ વાય આઈ લવ વિદ્યા. વિદ્યા જરાય ગુસ્સે ના થઈ, એકદમ કામલી ને કીધું, ઇટ્સ અપ ટુ યુ, યુ ડિસાઈડ,
1: સુપર,
0: તું નક્કી કર. એટલે ધેટ એબ્સોલ્યુટલી, એન્ડ ધેટ ઇઝ આ વિદ્યાનો કોર નેચર છે કે મારી દરેક રોંગ ડુઈંગ્સ કે મારી દરેક કરેલી ભૂલોને એ કરેક્ટ કરવાનું મને કહે છે, પણ ડિરેક્ટલી નથી કહેતી. એનો એક સ્ટાઇલ છે. અને આઈ થિંક દેટ્સ હાઉ વિદ્યા એન્ડ આઈ વર્ક ટુગેધર. મારું એમ્બિશન અને એનું ઇન્ટ્યુશન, એ મારા જિંદગીની જીપીએસ છે.
1: ક્યા બાત હે,
0: મને ખબર છે મારે ત્યાં જવાનું છે, પણ હું ત્યાં પહોંચવા માટે એ મારી જીપીએસ બને છે.
1: વાવ,
0: કે ના ના, આગળ,
1: બ્યુટીફુલ એક્સપ્રેશન.
0: અહીંયાથી લેફ્ટ જા, પછી રાઈટ મારીને, પછી યુટર્ન મારીને ત્યાં પહોંચ, તો તને તારે જ્યાં જવું છે ત્યાં તું જઈ શકીશ. એટલે પછી નક્કી થયું, ચટમંગની પટબિયા એના જેવું. મે માં અમારે એન્ગેજમેન્ટ થઈ ગયા, આ માર્ચ મહિનાની વાત, મે માં એન્ગેજમેન્ટ અને નવેમ્બરમાં લગ્ન.
1: મમ્મીનું શું રિએક્શન હતું?
0: મમ્મી એક્સેપ્ટિંગ
1: ઇમિડિયેટલી.
0: હા, શી ઇઝ ફાઇન. એટલે મમ્મી નો હેતુ એ જ હતો કે મમ્મીને એક પ્રોબ્લેમ હતો, કારણ કે જયારે પહેલી વખત વિદ્યા સાથે બ્રેકઅપ થયું ત્યારે હું મમ્મી ના લિટરલી ખોળામાં રડેલો બહુ જ. અને મમ્મીને ચિંતા એ જ કે ઇઝ ધીસ ધ રાઈટ ગર્લ ફોર યુ, કારણ કે મમ્મી ઓલવેઝ ચિંતામાં જ હોય,
1: ઓબ્વિયસલી.
0: એ ચિંતાના દ્રષ્ટિકોણથી જ બધું વિચારે કે આવું થઈ ગયું તો, આમ થઈ ગયું તો, તેમ થઈ ગયું તો, આ પ્રોબ્લેમ થયો તો, પેલો પ્રોબ્લેમ થયો તો. એટલે મમ્મીએ એના રીતે કીધું કે તું જોઈ લે, વિચારી લે, કે બીકોઝ તું આટલા ટાઈમ પહેલા તું આટલું બધું રડેલો તો
1: ફોર ધ સેમ ગર્લ,
0: હા, તો ઇઝ ઇટ ધ રાઈટ ડિસિઝન. પણ પછી શી નોઝ નાઉ દેટ ઇટ ઇઝ ધ બેસ્ટ ડિસિઝન ફોર મી, કારણ કે વિદ્યાના આવ્યા પછી લિટરલી પ્રગતિ જ થઈ છે. અને પ્રગતિ જે જ્યાંથી આ આખી સ્ટોરી શરૂઆત થઈ એને હવે કલ્મિનેટ કરીએ કે મેં સપ્ટેમ્બર મહિનામાં એને કીધું કે હું ગ્રેજ્યુએટ નથી,
1: 11-80 કેટી
0: છે. અને હું રેડિયો જોકી હતો ત્યારે, વન ઓફ ધ ટોપ રેડિયો જોકીઝ ઓફ વડોદરા. અને હું એક્ઝામ આપવા જઉં તો એ લોકો મને ઓળખી જાય. હું કોવિડ પહેલા માસ્ક પહેરીને જતો હતો, એ પણ 2010 સાલમાં. એસવાયમાં 5 હતી, ટીવાયમાં 6-6 હતી. અને વિદ્યા એ વખતે પણ જેવો પહેલી વખત જવાબ આપેલો પ્રપોઝલ વખતે, એવો જ જવાબ આપ્યો એને, જોઈ લે તારે કરવું હોય તો કર ગ્રેજ્યુએશન, તારી મરજી, તારે જે કરવું છે. ના એટલે પણ પછી તું લગ્નની, એટલે લગ્ન છે મને એમ ડર લાગે. ના ના, પણ ખાલી મમ્મી પપ્પાને નહીં કહીએ આપણે, કીધું સારું ઓકે. એટલે મને મારી બેચલર્સ ડિગ્રી મારા લગ્ન થયા પછી મળી.
1: ક્યા બાત હે.
0: અને એ પણ વિદ્યા સાથે લગ્ન કરવા માટે.

0: લિટરલી મારું ઊંધું થયું છે કે સોટી વાગી ચમચમ વિદ્યા આવી ગમગમ. મને એવું લાગે છે કે કન્ટેમ્પરરી દુનિયામાં સૌથી સારી લવ સ્ટોરી મારી ને વિદ્યાની છે, એવી મેં બીજી કોઈ લવ સ્ટોરી ઇન્ટરેસ્ટિંગ સાંભળી નથી. એક્ચ્યુઅલી સંકેત જુમાનાની છે.
1: એટલે તમે કહ્યું પહેલા કે વિદ્યા, વિદ્યાબેન, વિદ્યા ભાભી તમારા જીવનમાં આવ્યા, એ પહેલા તમે નલાયક નપાવટ હતા, પછી થોડાક સુધર્યા એટલે વિદ્યા આવ્યા, પછી જ્ઞાન આવ્યું, એવું થયું.
0: આઈ થિંક કે જીવનમાં તમે જે લાઈફ પાર્ટનરને ચૂઝ કરો ને, એ સૌથી અગત્યનું ડિસિઝન છે તમારા જીવનનું. મેં અને વિદ્યા એ 23 વર્ષના જ, એટલે વિદ્યા 24 ની હતી ત્યારે, હું 23 નો, એટલી નાની ઉંમરે અમે લગ્ન કરી લીધા. એટલે અમે અમારી આખી વેલ્યુ સિસ્ટમ સાથે બિલ્ડ કરી. આમ કેવું હોય કે ભાઈ જ્યારે લગ્ન કરવાની ઉંમર આવે ત્યાં સુધી તમારી એક અમુક મનોસ્થિતિ હોય, અમુક બંધાયેલી વેલ્યુઝ હોય, એક પ્રિન્સિપલ સિસ્ટમ હોય, અને એમાં ઘણા બધા ક્લેશ થતા હોય. હું પ્રોપર માવડિયો છોકરો, કારણ કે પપ્પા ગયા પછી મારી માં જ
1: ડબલ રોલ કરવો.
0: હા, અને બહુ ખતરનાક. મારી મમ્મીએ પણ એને જેટલો શ્રેય આપવો એટલો ઓછો છે, કારણ કે જે તે ટાઈમે મને એ બધું ખરું નતું લાગતું.
1: મમ્મીનું નામ
0: કૌશિકા દેસાઈ. કૌશિકા દેસાઈ
1: મસ્ત નામ છે.
0: હા, હે ને. અને મમ્મી હજુ પણ ચિંતિત છે, એટલે હજુ પણ મને કહે કે મનન તું થોડી મારી વાત માન, જરા ફેસ પર મુલતાની માટી લગાડ. કીધું મમ્મી તરત જ કલર મળ્યો છે, પાકો છે નહીં જાય. એટલે મમ્મી હજુ પણ અમુક એની ઇન્ફેરિટી કોમ્પ્લેક્સમાં જીવતી હોય છે કે એની ચિંતામાં જીવતી હોય છે. જેમ કે આજની તારીખમાં આ બહુ શ્રેષ્ઠ ઉદાહરણ તમને આપી શકું છું કે મારી મમ્મી ઇઝ સો મમ્મી, અને એ માનસિકતા હું આજ સુધી એ સમજી નતો શક્યો. મને આ બહુ લેટથી સમજાયું કે મા બાપ પણ એક ઉંમર પછી બાળક જ બની જાય છે. એ એક સમય આવશે જયારે અધ્યાય તમને બંનેને સાચવવો પડશે,
1: બિલકુલ
0: બાળકની જેમ જ તમને સમજાવવો પડશે, બાળકની જેમ જ. ના, તું જેન્ઝી છે એટલે એટલો પણ ભરોસો નથી.
1: લાલ બાલ જનરેશન.
0: મારા કપડાની ઘડી મમ્મી વાળી રહી હતી, અમારા ઘરની કપડાની ઘડી. અમુક મમ્મી અમુક ઘરના કામ હજુ પણ કરે છે, 77-78 વર્ષની થઈ જાય.
1: એ અમુક પેટર્ન હોય છે.
0: હા, એ પેલું શું છે કે મારી અંડરવેર પણ, કે કોઈની પણ અંડરવેર વાળે ને તો આમ પોકેટ બનાવેનું, એ ટાઈપની ઘડી વાળે, એકદમ પર્ટિક્યુલર ઘડી વાળાની. પણ મમ્મીએ જે પરિશ્રમ કરેલો છે, મમ્મીની જે આપવીતી છે, એ હું બદલવાનો બહુ પ્રયત્ન કરું છું. અને એ જ મારા જનરેશન, એટલે કે મિલેનિયલ જનરેશનની સૌથી મોટી ભૂલ એ જ છે કે પોતાના મા બાપને બદલવાનો પ્રયત્ન કરે છે, અને દરેક જનરેશનનો આ પ્રોબ્લેમ છે. એટલે મને એવું લાગે છે કે મારા મમ્મીના સ્ટ્રગલ્સ અને મારા મમ્મીના જે સંઘર્ષનો સમય રહ્યો છે.
2: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
3: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11 થી રાત્રે 10 વાગે રાખી મેળો, બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.
4: गौरव श्रीवास्तव के साथ. और आज के इस बड़े जबरदस्त एपिसोड में 80 की दहाई में, यानी कि 80 के दशक में जो है वो गाने जो जीते, वो गाने जो जीतते जीतते रह गए, जैसे कहते हैं ना विनर और रनर अप. तो जो पहला गाना है जो जो विजयी हुआ, अवार्ड मिला जिसे, वो गाना खयाम साहब ने बनाया, गुलजार साहब ने लिखा, किशोर दा ने गाया. और दूसरा जो बिल्कुल पीछे रह गया जरा सा, वो किशोरदा ने ही गाया, लक्ष्मीकांत प्यारेलाल ने उसका संगीत दिया और बख्शी साहब ने उसके बोल लिखे, आनंद बख्शी साहब ने। अब ये तो मैंने आपको बता दिया है, अब आप गाने सुनेंगे तो यकीनन बड़ा मजा आएगा। और ये तमाम गाने जो हैं कारवां क्लासिक के, ये सारे गामा

0: मस्त रहो, व्यस्त रहो, स्वस्थ रहो अने सांभळता रहो। रेडियो पालनपुर 90.4 FM।
1: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે। બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન।
2: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે। તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગની પાસે પાલનપુર।

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો બાલનપુર કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ.

સંચાલિત આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95 12

4-99-66-98 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર. મસ્ત રહો, વ્યસ્ત રહો, સાંભળતા રહો 90.4 FM રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં, પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.

શ્રોતા મિત્રો, તમે સાંભળી રહ્યા છો 90.4 FM રેડિયો પાલનપુર, કોમ્યુનિટી રેડિયો સ્ટેશન બનાસકાંઠા ડિસ્ટ્રિક્ટ કેળવણી મંડળ સંચાલિત. આ રેડિયો સ્ટેશન પર તમારા પ્રતિભાવો, તમારા સંદેશાઓ અને તમારી વાતોને મોકલી આપવા માટે તમે 90.4 FM રેડિયો પાલનપુરના ફેસબુક પેજ પર જઈ શકો છો અને તમારી વાતને ત્યાં પોસ્ટ કરી શકો છો. સાથે સાથે તમે અમને વોટ્સએપ પણ કરી શકો છો. રેડિયો પાલનપુર પર તમારી વાતને પહોંચાડવા માટે વોટ્સએપ નંબર છે 95-12-99-66-88 95-12-99-66-88 ફરી એકવાર નંબર હું તમને જણાવું છું 95-12-99-66-88 95-12-99-66-88 પર તમારા સંદેશાઓ અને પ્રતિભાવો મોકલી આપો. પાલનપુરનો એકમાત્ર અવાજ એટલે કે રેડિયો પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના

દર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ જહાનારા બાગ ની પાસે પાલનપુર.

0: આ રક્ષાબંધન માત્ર ભાઈની કળાઈ પર રાખડી નહીં પણ ગુજરાતની બહેનોના સ્વાવલંબનના સ્નેહથી બનાવેલી રાખડી બંધાશે. બધા જ તહેવારોમાં આવતો ભાઈ બહેનના સંબંધનો પવિત્ર તહેવાર એટલે રક્ષાબંધન.
1: આ રક્ષાબંધન પર ગુજરાત મહિલા આર્થિક વિકાસ નિગમ લિમિટેડ, મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા આયોજિત કર્યો છે રાખડી મેળો, જ્યાં ગુજરાત રાજ્યના તમામ જિલ્લાઓની બહેનોના સ્વાવલંબનને પ્રોત્સાહન આપવા તેમના દ્વારા ઉત્પાદિત રાખડી તેમજ ઘરગથ્થુ અવનવી વસ્તુઓના પ્રદર્શન સહ વેચાણ કરવામાં આવશે. તો આવો, તારીખ 14-23 ઓગસ્ટ સવારે 11-10 વાગે રાખી મેળો બ્રહ્મર્ષિ હોલ, જહાનારા બાગની પાસે, પાલનપુર.